નમસ્કાર, સુપ્રભાત. આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. આજે તારીખ 4 જૂન 2026 અને ગુરુવાર, વિક્રમ સંવત 2082 અને અધિક જેઠ વદ 4. અત્યારે સવારના 5:58 અને 10 સેકન્ડ્સ થઈ છે અને અમારી આ પ્રાતઃકાલીન પ્રસારણ સભામાં તમારું સૌ શ્રોતા મિત્રોનું આ મંગળ સુરાવલી સાથે હાર્દિક સ્વાગત કરે છે તમારી રેડિયો હમસફર નેહા. આજનો સુવિચાર: નકારાત્મક અભિગમ પંક્ચર પડેલા ટાયર જેવો હોય છે, જ્યાં સુધી એને બદલો નહીં ત્યાં સુધી તમે ક્યાંય પહોંચી શકતા નથી.

શ્રોતા મિત્રો, 6 વાગી રહ્યા છે તો થોડી જ પળોમાં આપ સાંભળશું હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર. સો સ્ટે ટ્યુન્ડ.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજે વારાણસીમાં શરૂ થશે. નવી દિલ્હીના માલવીયાનગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21ના મોત. અને ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સમાચાર વિગત

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. એક અહેવાલ સાંભળીએ.
1: सुश्री डेल्सी रोड्रिगीज प्रधानमंत्री नरेंद्र मोदी के साथ द्विपक्षीय वार्ता करेंगी. इनमें ऊर्जा सुरक्षा, व्यापार और निवेश, दवाइयां, स्वास्थ्य सेवा, परिवहन और नवीकरणीय ऊर्जा जैसे क्षेत्रों में सहयोग बढ़ाने पर विशेष ध्यान केंद्रित किया जाएगा. वेनेजुएला का प्रतिनिधिमंडल भारत के ऊर्जा, फार्मास्यूटिकल्स और ऑटो सेक्टर से जुड़े विभिन्न स्थलों का भी दौरा करेगा. इसका उद्देश्य भारत की तकनीकी और औद्योगिक क्षमताओं को समझना और सहयोग के नए अवसर तलाशना है. विदेश मंत्रालय ने कहा है कि भारत और वेनेजुएला के बीच मैत्रीपूर्ण संबंध है. इसका आधार ऊर्जा क्षेत्र में सहयोग, व्यापार और विकासशील देशों के प्रति साझा प्रतिबद्धता है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से अजीत वर्मा.
0: ઉલ્લેખનીય છે કે સુશ્રી રોડ્રિગ્સ ગઈકાલે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. અગાઉ તેમણે 2015માં વિદેશમંત્રી તરીકે અને 2019, 2023, 2024 અને 2025માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારતની મુલાકાત લીધી હતી. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર ગઈકાલે રાત્રે 2 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. શ્રીમતી કુપર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. તેઓ આજે સાંજે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે પણ મુલાકાત કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમની મુલાકાત ભારત યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને લાઓસના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોક સાવન ફોમ વિહાનને નવી દિલ્હીમાં યોજાયેલી ભારત લાઓસ સંયુક્ત આયોગની 10મી બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં વેપાર, રોકાણ, આરોગ્ય, ઉર્જા, ડિજિટલ કનેક્ટિવિટી, વિકાસ ભાગીદારી અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે ભારત અને લાઓસ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસાના આધારે ઊંડા સભ્યતા સંબંધો ધરાવે છે. લાઓસના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે આ બેઠક દ્વિપક્ષીય સહયોગની પ્રગતિની સમીક્ષા કરવા અને બંને દેશો વચ્ચેના 7 દાયકા જૂના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ તક છે. ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રિપુરાની 2 દિવસની મુલાકાતે અગરતલા પહોંચશે. મુલાકાત દરમિયાન તેઓ પુષ્પવંત પેલેસ હોટલનો શિલાન્યાસ કરશે અને લંકામુરામાં સરહદ સુરક્ષા દળ આઉટપોસ્ટની મુલાકાત લેશે. શ્રી શાહ રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષા અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરશે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે વહીવટી અને સુરક્ષા બાબતો પર ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મેઘાલયના શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ અને પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પ્રવાસન, કૃષિ અને બાગાયત, રોકાણ, રમતગમત, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને હસ્તકલા જેવા ક્ષેત્રોની ચર્ચા પણ કરવામાં આવશે. ઉત્તર પૂર્વીય ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવી રહેલા ઉત્તર પૂર્વીય વિઝન પ્લાન 2047 પર પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યમંત્રી સુકાંત મજમુદાર, 8 પૂર્વીય રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ, ઉત્તર પૂર્વીય પરિષદના સભ્યો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં શરૂ થશે. 2 દિવસીય બેઠકમાં ચીન, બ્રાઝિલ, ઇજિપ્ત, ઇથોપિયા અને ઇન્ડોનેશિયા સહિત 11 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. એક અહેવાલ સાંભળીએ.
2: इस सम्मेलन के दौरान काशी के विश्व प्रसिद्ध GI टैग प्राप्त और ODOP यानी एक जिला एक उत्पाद की एक विशेष प्रदर्शनी का भी आयोजन किया जाएगा। प्रदर्शनी में 6 कारीगर, वाराणसी की समृद्ध शिल्प परंपराओं का प्रतिनिधित्व करने वाले 6 अनूठे उत्पादों का प्रदर्शन करेंगे। ये उत्पाद काशी की सदियों पुरानी कला, शिल्प कौशल और सांस्कृतिक विरासत के जीवंत प्रतीक हैं। प्रदर्शनी के माध्यम से विदेशी प्रतिनिधियों को न केवल इन उत्पादों की विशिष्टता से परिचित कराया जाएगा, बल्कि स्थानीय कलाकारों और कारीगरों को भी वैश्विक बाजार में अपने उत्पादों को प्रदर्शित करने का अवसर मिलेगा। सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ।
0: નવી દિલ્હીના માલવિયા નગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 21 લોકોના મોત થયા. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. પોલીસે કેસ નોંધી બિલ્ડિંગના માલિક લેવિકેશ બજાજની અટકાયત કરી છે. દરમિયાન દિલ્હી સરકારે મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
3: दिल्ली पुलिस ने दक्षिण दिल्ली के मालविया नगर में होटल में आग लगने की घटना में गैर इरादतन हत्या के आरोप में FIR दर्ज किया है. इस हादसे में कम 21 लोगों की मौत हो गई, 26 लोगों का अभी इलाज चल रहा है. दिल्ली नगर निगम ने भी घटना की जांच के आदेश दिए हैं. दिल्ली के उपराज्यपाल तरनजीत संधू ने कहा है कि कल से जिला मजिस्ट्रेटों, पुलिस उपायुक्तों और नगर निगम के उपायुक्तों की संयुक्त नेतृत्व में 1 महीने तक चलने वाला प्रवर्तन और रोकथाम अभियान शुरू किया. અનુપમ મિશ્ર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: હવામાન વિભાગે આજે કેરળ અને માહીમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. અંડમાન અને નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કર્ણાટક, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તરાખંડમાં પણ દિવસભર વરસાદની આગાહી છે. પૂર્વી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, મધ્યપ્રદેશના કેટલાક ભાગો અને ઉત્તરાખંડમાં આજે વાવાઝોડા અને કરા પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં અમેરિકા, જાપાન, નેધરલેન્ડ, ઓમાન, મોરિશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત 70થી વધુ દેશોના 500થી વધુ રમતવીરો ભાગ લેશે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
4: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. इस चैंपियनशिप के दौरान खिलाड़ी कला त्मक और लयबद्ध योग डिवीजनों के साथ साथ 7 आधिकारिक योग श्रेणियों में हिस्सा लेंगे, जहां वैश्विक निर्णायक मानदंडों के तहत उनके बल, लचीलेपन, संतुलन, सहन शक्ति और सटीकता का मूल्यांकन किया जाएगा. अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે લગભગ 6:40 વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ સ્પર્ધા એ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યા છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હેમાંગીની સોનારા.
5: સંદેશ પ્રથમ પાને લખે છે, ટ્રમ્પને ભારત સહિત 60 દેશ ઉપર નવા ટેરિફની તૈયારી. દિલ્હીની હોટલમાં ભીષણ આગ, 21 લોકોના મોત. દિવ્ય ભાસ્કરની હેડલાઇનમાં દિલ્હી આગની ઘટના છે. ગુજરાત સમાચાર લખે છે, ટ્રમ્પને શુરાતન ચડ્યું, ભારત પર 12.5% ટેરિફની તલવાર.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલસી રોડ્રિગ્સ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. યુકેના વિદેશ અને કોમનવેલ્થ બાબતોના મંત્રી યેવેટ કુપર સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શિલોંગમાં ઉત્તર પૂર્વીય પરિષદના 73મા પૂર્ણ સત્રની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સંસ્કૃતિ કાર્ય સમૂહની બીજી બેઠક આજે વારાણસીમાં શરૂ થશે. નવી દિલ્હીના માલવિયા નગરમાં એક હોટલમાં લાગેલી આગમાં 9 ભારતીય અને 12 વિદેશી નાગરિકો સહિત 21ના મોત. અને ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ. પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. સવારના 8:30 થઈ છે. સમય છે જરો ખેતી. આજે અમારા દિનભર પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમો વિશે જાણી લેવાનું.

અત્યારે ઝરૂખા અને પ્રાદેશિક સમાચાર બાદ માણી શકશો કાર્યક્રમ ચિત્રલોક, જ્યારે સવારે 9:30 રજૂ થશે આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે પાર્શ્વગાયક SP બાલાસુબ્રમણ્યમ પર. સવારે 10 વાગ્યાથી માણશો તમારો મનપસંદ ફોન ઇન ફરમાઈશી પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે લઈને આવશે વિશાખા મોરે, જ્યારે ત્યારબાદ સવારે 11 વાગ્યાથી માણશો ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર, જે આજે રજૂ કરશે નેહા. બપોરે 12 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર, જ્યારે બપોરે 12:05 સજાવીશું યાદોં કી મહેફિલ. ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી માણી શકશો કાર્યક્રમ સુરીલા સફર, અને બપોરે 2 વાગ્યાનો સમય છે ત્રિવેણી કાર્યક્રમનો, જ્યારે ત્યારબાદ બપોરે 2:35 માણી શકશો કાર્યક્રમ સદાબહાર નગમે.

બપોરે 3 વાગ્યાનો સમય છે કાર્યક્રમ સખી સહેલીનો, જેમાં આજે બઢતી ઉંમર કે સાથ પીછે છૂટતા સ્નેહ સ્પર્શ કહાની પદ્મશ્રી દુલારી દેવી કી, મધુબની પ્રિન્ટિંગ, મુજે કુછ કહેના હૈ, ગરમી કી છુટ્ટિયાં ઓર આમ કે મઝે, ઉપયોગી ટિપ્સ, વજન કેસે ઘટાયે એ વિષય પર વાતચીત સાંભળી શકશો. જ્યારે બપોરે 4 વાગ્યાથી સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, અને ત્યારબાદ બપોરે 4 વાગ્યાને 10 મિનિટથી માણી શકશો કાર્યક્રમ હેલો ફરમાઈશ, જેના પ્રસ્તુતકર્તા છે અનુશ્રી પાઠક. સાંજે 5 વાગ્યાથી છાયાગીત કાર્યક્રમનું પુનઃ પ્રસારણ માણી શકશો, જ્યારે ત્યારબાદ સાંજે 5 વાગ્યાને 30 મિનિટથી માણી શકશો કાર્યક્રમ તરાને નહિ પુરાને. સાંજે 6 વાગ્યે સાંભળશો હિન્દીમાં સમાચાર, જ્યારે સાંજે 6 વાગ્યાને 5 મિનિટથી માણી શકશો કાર્યક્રમ ગુજરા હુઆ જમાના. ત્યારબાદ સાંજે 7 વાગ્યાથી માણી શકશો કાર્યક્રમ જયમાલા, અને સાંજે 7 વાગ્યાને 45 મિનિટે ઇન્સે મિલીએ કાર્યક્રમમાં નિર્દેશક ઇકબાલ અલી સાથે યુનુસ ખાનની વાતચીતનો પહેલો ભાગ સાંભળી શકશો.

0: રાત્રે 8 કલાકે હવામહેલ કાર્યક્રમમાં ઝલકી રૂટીન કેસ માણી શકશો, જેના લેખક છે રાજકુમાર દાગ અને નિર્દેશક દીનાનાથ. ત્યારબાદ રાત્રે 8:15 માણી શકશો કાર્યક્રમ ચિત્રલોક. રાત્રે 9:10 માણી શકશો કાર્યક્રમ આપકે લીએ, જ્યારે રાત્રે 9:30 રજૂ થશે આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે અભિનેત્રી નૂતન પર. ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી માણી શકશો કાર્યક્રમ છાયા ગીત, જેના પ્રસ્તુતકર્તા છે રાઘવેન્દ્ર નેગી. રાત્રે 10:30 કાર્યક્રમ ઢલતી જાહેરાત માણી શકશો અને રાત્રે 11 કલાકથી માણી શકશો રંગ તરંગ કાર્યક્રમ. તો મિત્રો, આ હતા આજે અમારા દિનભર પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા.
1: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: They say the view from the top changes everything, but for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
0: આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ સાંભળી લઈએ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમની નોકરી રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસિયાના રોગની તકેદારીના ભાગરૂપે તપાસણી ઝુંબેશ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તેઓ આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ સ્પર્ધાએ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકત્ર કર્યા છે. તેમણે તેને વૈશ્વિક રમત તરીકે યોગ આસનના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું અને આયોજકો અને સહભાગીઓને અભિનંદન આપ્યા. આવતીકાલે વિશ્વ પર્યાવરણ દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી 7,689 કરોડના ખર્ચે નિર્મિત વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ 6 અને 7નું લોકાર્પણ કરશે, જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56ના અપગ્રેડેશન હેઠળ દમાસિયા બિટાડા અને નસારપુર મલોથા સેક્શનને 4 લેન બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે. આ અપગ્રેડેશનથી આદિજાતિ જિલ્લાઓની કનેક્ટિવિટી મજબૂત બનશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી હજીરામાં 149 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 6 લેન અંડરપાસ અને ફ્લાયઓવરનું ખાતમુહૂર્ત કરશે, જેથી ભારે વાહનોની અવરજવર સુગમ બનશે. આ વિકાસ કાર્યોને કારણે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારો સુધી કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે તેમજ આર્થિક વિકાસને ગતિ મળશે. કાયદાનો ભંગ કરી રાજ્યમાં આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા તત્વોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું હતું કે રાજ્યના કોઈપણ ખૂણે રહેલા ઘૂસણખોરોને ઝડપી લેવાશે. ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત 662 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ તથા 782થી વધુ શંકાસ્પદોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું હર્ષ સંઘવીએ કહ્યું હતું.
1: અવૈધ લોકોને જે કોઈ લોકો આશરો આપશે તેની ઉપર બી ગુનાઓ દાખલ કરવામાં આવશે અને આ વખતે આ સંપૂર્ણ તપાસ બી આગળ વધી રહી છે. જે ઇન્ડસ્ટ્રીઝે આ લોકોને નોકરી આપી હશે અને પોલીસની અંદર એમના વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ્સ નહીં મોકલ્યા હશે તેમની ઉપર બી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઓપરેશન એ આવનારા દિવસોમાં બી રાજ્યના તમામ ક્ષેત્રોની અંદર ચાલશે, તમામ દિશાઓમાં ચાલશે.
0: ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુજરાત પોલીસની ફિલ્ડ યુનિટ્સે આ વ્યક્તિઓની સાથે ખોટા દસ્તાવેજો પૂરો પાડનાર સ્થાનિક એજન્ટો અને ફેસિલિટેટર્સ અંગે પણ તપાસ શરૂ કરી છે. બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઈલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી 6,200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરાઈ છે. અરવલ્લી જિલ્લામાં ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસઓજી અને એલસીબીની અલગ અલગ ટીમોએ જિલ્લામાં હાથ ધરેલ તપાસ અભિયાન દ્વારા પોલીસને મળેલા ઇનપુટના આધારે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા કુલ 13 વ્યક્તિઓની અટકાયત થઈ છે. હાલ તેમના દસ્તાવેજો અને ઓળખ સંબંધિત પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે ડીવાયએસપી જેડી વાઘેલાએ આગળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.
2: અરવલ્લી જિલ્લાના 13 જેટલા ઇસમો જે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હતા એમને શોધી કાઢવામાં આવેલા છે. એ તમામ નાગરિકોને પૂછપરછની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તેઓ પાસેથી જે આધાર પુરાવાઓ છે એની ચકાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે.
0: બેબીસિયા વાયરસના કારણે સિંહોના જીવન સામે ખતરો ઉભો થવાની શક્યતાઓ વચ્ચે પોરબંદર જિલ્લાના બરડા જંગલ વિસ્તારને લઈને પણ ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. સિંહોના બીજા મહત્વપૂર્ણ નિવાસસ્થાન ગણાતા પોરબંદરના બરડા જંગલમાં 17 જેટલા સિંહો મુક્તપણે વિહાર કરી રહ્યા છે. ગીરમાં સર્જાયેલી પરિસ્થિતિના પગલે બરડા વિસ્તારમાં પણ વન વિભાગ દ્વારા વિશેષ આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે. બરડા જંગલમાં વસવાટ કરતા તમામ સિંહોના હેલ્થ ચેકઅપ પૂર્ણ કરવામાં આવ્યા છે અને હાલ કોઈપણ સિંહમાં બેબીસિયા વાયરસના લક્ષણો જોવા મળ્યા નથી. બેબીસિયા વાયરસ અંગે સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર વન વિભાગ દ્વારા સ્ટાફ ટ્રેકરની ટીમ, વેટરનરી ડોક્ટરો તથા અન્ય કર્મચારીઓ સતત વનમાં રહી સિંહોની હિલચાલ અને આરોગ્ય પર નજર રાખી રહ્યા હોવાનું રાઉન્ડ ફોરેસ્ટ આરબી કારેણાએ જણાવ્યું હતું.
3: અમારા બરડાની અંદર સતરક સિંહ આવેલા છે. આ વાયરસને હિસાબે અમારી સતત પેટ્રોલિંગ, સિંહને અલગ અલગ આરએફઓ સાહેબે, એસીએફ સાહેબ, ડીસીએફ સાહેબે અલગ અલગ ટીમો પાડેલી છે. સતત પેટ્રોલિંગ અમે સિંહો માથે કરી રહ્યા છીએ. અમને કઈ તાત્કાલિક એવું કઈ જણાય તો અમે તાત્કાલિક વાયરલેસથી અથવા ફોનથી પોલીસ કક્ષાએ અમારા અધિકારીને જાણ કરી અને કાયદેસરનું મોનિટરિંગ કરીએ છીએ. હાલની તકે સતત સિંહ આવેલા છે નાના મોટા.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં અલાયદા સર્વિસ કમિશન રેટની સ્થાપના કરવાનો અને સર્વિસ કમિશનરની સત્તાવાર જગ્યા ઉભી કરવાનો નિર્ણય થયો છે. દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં સર્વિસ સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક સંતુલિત અને ગતિશીલ અર્થવ્યવસ્થાના નિર્માણ માટે રાજ્ય સરકાર સેવાઓ તરફ વૈવિધ્ય લાવી રહી છે. આ અંગેની વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જેમ ઉદ્યોગોના વિકાસ માટે અલાયદું ઉદ્યોગ કમિશન રેટ કાર્યરત છે, તેમ હવે સર્વિસ સેક્ટર માટે આ નવતર વ્યવસ્થા શરૂ કરીને ગુજરાત ફરી એકવાર દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણા બનવા જઈ રહ્યું છે.
4: ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્ર બિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે એમાં સમન્વયનું કામ, ત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ કરવાની છે.
0: આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીઓ માટે પ્રવેશ સુનિશ્ચિત કરવાનો આજે અંતિમ દિવસ છે, જ્યારે રાજ્યની શાળાઓમાં બંને રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં 84,000 બેઠક સામે 77,925 વિદ્યાર્થીને એલોટમેન્ટની જાહેરાત કરાઈ હતી. ગઈકાલ સાંજ સુધીમાં કુલ 73,193 વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. બીજા રાઉન્ડની પ્રક્રિયામાં 11,155 જગ્યામાંથી 5,814 સીટ એલોટ કરાઈ છે. રાજ્યમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બન્યું છે, જેના કારણે આગામી 7 દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ અંદાજે 40-50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે. આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
5: वर्षा का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात में का संभावना है. इसमें जो 4 से लेकर 9 जून तक का दुख स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का दुख स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और अगले 3 दिन थंडरस्टॉर्म मेघ गर्जना उसके साथ लाइटनिंग का संभावना रहेगा. जो पवन का स्पीड रहेगा 40-50 किलोमीटर प्रति घंटा.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદમાં સન્માન સમારોહમાં વાર્ષિક પુરસ્કારો અને એવોર્ડ એનાયત કરાયા હતા. વિવિધ કેટેગરીમાં સિનિયર મેન્સમાં સીવીએમ એફસી ચેમ્પિયન, સિનિયર વિમેન્સમાં એસએજી એફએ ચેમ્પિયન, અંડર 17માં એસજીવીપી એફસી ચેમ્પિયન, અંડર 15માં એસએજી એફએ ચેમ્પિયન, અંડર 13માં બરોડા એફએ ચેમ્પિયનને એવોર્ડ એનાયત કરાયા હતા. જ્યારે સારું પ્રદર્શન કરનારા અમદાવાદને ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનનો એવોર્ડ એનાયત કરાયો હતો. જ્યારે ક્લબ કેટેગરીમાં એઆરએ એફસીને સૌથી વધારે ટુર્નામેન્ટ જીતવા બદલ સન્માનિત કરાઈ હતી. આ ઉપરાંત અન્ય કેટેગરી માં પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ 2026માં વર્ચ્યુઅલી ભાગ લેશે. બાંગ્લાદેશી ઘૂસણખોરોને આશરો આપનાર અને તેમને નોકરીએ રાખનારા સામે કડક કાર્યવાહી કરાશે. પોરબંદરના બરડા વન પ્રદેશમાં સિંહોને બેબીસિયાના રોગની તકેદારીના ભાગરૂપે તપાસણી ઝુંબેશ. રાજ્યમાં આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલોમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ માટેનો આજે અંતિમ દિવસ. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની વકી વચ્ચે 22 તાલુકાઓમાં વરસાદ. અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરાયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
6: આપ સાંભળી રહ્યા હતા આજે સવારે અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.
7: બેન, જો
8: હેપી બર્થડે ટુ યુ.
7: દેખાડો, વાહ, મારો ફેવરિટ કલર.
8: હંમેશા શોપિંગ.
7: આઈ નો માં, ખર્ચ કરવાની આજ તો ઉંમર છે, રાઈટ?
9: સેવિંગ કરવાની પણ આજ ઉંમર છે.
10: આઈ નો પપ્પા, સેવ કરો, યોગ્ય જગ્યાએ રોકાણ કરો, રકમ પર વ્યાજ મળશે, જેને ફરીથી રોકાણ કરતા વ્યાજ મળતું રહેશે. આઈ નો ના. આરબીઆઈ કહે છે,
8: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
11: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
12: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
11: અને લાઇટ બિલના
12: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
11: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
13: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
14: હર ઘર સૂર્યઘર.
6: આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM પર. અને હવે માણીએ કાર્યક્રમ ચિત્રલોક.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોઉં બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261 22 36 209,
1: 0261 22 36 209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ. 101.9.

0: सुनिए
1: फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
3: વેલકમ બેક, આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. સ્ટુડિયોની ઘડિયાળ અત્યારે બતાવી રહી છે 10:10 સમય અને આ સમય છે તમારા મનની વાતો અને મનપસંદ ફિલ્મી ગીતોને માણવાનો. ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગમાં જે આજે રજૂ કરશે વિશાખા મોરે.

0: जी हाँ दोस्तों, आप तो जानी तो अने मानी तो मन पसंद फोन इन प्रोग्राम
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 सूरत एफएम।
0: हेलो सूरत एफएम स्पीकिंग, कौन बोलो छो?
2: हेलो केम छो?
3: हेलो सूरत एफएम स्पीकिंग
1: 101.1 सूरत एफएम।
2: हेलो
4: हेलो,
2: यस सूरत एफएम स्पीकिंग।
4: सूरत एफएम, गुड मॉर्निंग।
2: गुड मॉर्निंग, कौन बोलो?
4: मैं नीलाबेन बोलू छू, विशाखा।
2: नीलाबेन ने हसू केम आव्यू स्टार्टिंग में?
4: એટલે જો મેં જેટલી વાર ફોન કર્યો ને એટલી વાર એડિસર જ વાત થઈ છે, એટલે
2: અંબિકાનગર થી વાત કરો છો?
4: હા હા, અંબિકાનગર થી
2: બોલો નીલાબેન, શું કહેવા માંગશો?
4: મારે ગીત સાંભળવું છે।
2: કયું ગીત?
4: આઈ મિલન કી રાત નું ગીત, કસમ સે કસમ સે।
2: ઓકે નીલાબેન, કહો, 90 વર્ષ પૂરા થઈ રહ્યા છે આકાશવાણી ને, શું કહેવા માંગશો તમે?
4: અમે કેટલા નાનપણથી અમે રેડિયો સાંભળીએ છીએ, નાની દીદી આની રેડિયામાં શોખ છે મને।
2: રેડિયાનો શોખ તમને કેવી રીતે લાગ્યો?
4: પહેલા તો એફએમ જ ચાલતા હતા રેડિયા, આપણે ટીવી બોનું વધારે હતું નહીં,
2: બરાબર,
4: એટલે મેં રેડિયો વધારે સાંભળતી હતી।
2: ઓકે બરાબર,
4: મેં જ્યાં જોબ બી કરું ને ત્યાં બી મેં રેડિયો સાંભળતી હતી, એટલે મને રેડિયાનો શોખ વધારે છે।
2: અચ્છા,
4: હા રેડિયો સાંભળતા સાંભળતા આપણે ઘરનું કામ કરીએ, ઘરમાં આપણે એકલા હોય ને તો એમ લાગે નહીં કે આપણે એકલા છે, ને બરાબર જે શ્રોતા સાથે વાત કરો ને તમે વધારે ગમે અમને।
2: એવું છે ને? ચાલો, એટલે બધા જેટલા પણ પ્રોગ્રામ રે તમારો
4: રાજકોટ એફએમ જ
2: હે, ફોન ઇન કાર્યક્રમ।
4: હા એ
2: ચાલો સરસ। ચલો તો નીલાબેન, આવી રીતે તમે રેડિયો સાંભળતા રહો હંમેશા, અને આપણે આ ગીત પ્લે કરીએ સુરત એફએમ પર, સાંભળતા રહેજો સુરત એફએમ।
4: બાય
2: બાય।

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
2: सुबह जराओ, शाम जराओ।
3: देव दर्शन थू।
4: हेलो, सूरत एफएम स्पीकिंग।
5: हाँ, वो गिरी भाई खत्री बोलू छू।
4: क्या थी बात करो छो?
5: सगरमपुरा हनुमान सेरी विशाखा बेन।
4: हाँ, शू करो
5: बोलो? बस मजा मा, तारा टीवी जोऊ छू। हा, तारो घरे रजा छे ने काम पर थी, पेला घरे भी राणा माल काम पर जाऊ छू।
4: एवं छे?
5: हाँ, पेला गावा भजन गावा बधું પ્રોગ્રામ કરવા જાય છે।
4: અચ્છા, એવું છે, એટલે તમે પણ જાઓ છો?
5: હા, હું તો બેસબુક માં કામ પર જઉં છું।
4: ઓકે, તો તમારા ઘરના જે સદસ્ય છે તે ભજન કરવા જાય છે?
5: ના, મારા શ્રી ગણેશભાઈ રાણા।
4: બોલો ગિરીશભાઈ, બીજું શું કરવાનું ગમે તમને?
5: બસ અત્યારે શનિવારે, આપતા શનિવારે માં ભાણિયા જમાડવાના છે અધિક મહિનાનું।
4: અચ્છા, એવું છે,
5: ભાણિયા જમાડ ભાઈ દક્ષિણા આપવાની ને?
4: દક્ષિણા આપવાની એટલે ગિફ્ટ આપવાનું?
5: હા, ગિફ્ટ આપવાની છે।
4: ટુવાલ આપવાનો?
5: હા, ટુવાલ।
4: કવર આપવાનું?
5: હા।
4: તો જમવાનું કોણ બનાવશે?
5: એ બહારથી તૈયાર મંગાવ્યું।
4: તે શું મંગાવ્યું?
5: એ 30 જણનું માણસ।
4: અચ્છા, 30 માણસોનું જમણવાર છે તમારે ત્યાં?
5: હા હા હા।
4: ચાલો, તો હું પણ આવી જ જવા, બરાબર?
5: આવો, આવી જજો, આવી જાઓ।
4: હા ને, એડ્રેસ આપી દેજો, એટલે હું પણ પહોંચી જ જઈશ।
5: હનુમાન શેરી સગરામપુરા,
4: ત્યાં જઈને મારે શું બૂમો પાડવાની? ગિરીશભાઈ ખત્રી, ગિરીશભાઈ ખત્રી।
5: ના ના, હનુમાન શેરી સાંઈનાથ એપાર્ટમેન્ટમાં આવી જવાનું।
4: સારું, ચાલો તો। હા ને ગિરીશભાઈ, તમે એન્જોય કરો અધિક મહિનો બધાની સાથે, આપણે આ ગીત સાંભળીએ સુરત એફએમ પર। સાંભળતા રહેજો સુરત એફએમ।
5: આવજો
4: આવજો।

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોઉં બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261 22 36 209,
1: 0261 22 36 209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
5: હેલો,
6: સુરત FM સ્પીકિંગ.
5: યસ, સુરત FM સ્પીકિંગ. કોણ બોલો?
6: મેં ભીખાભાઈ બોલું.
5: કેમ છો ભીખાભાઈ?
6: એકદમ મજામાં.
5: શું કરો?
6: હમણાં ચા પીને બેઠા છે કારખાનામાં
5: બધા દોસ્તારોની સાથે.
6: હા, મારે થોડા ઈમાનદાર પિક્ચર નો ગાયક મૂકવું છે. ઓર ઇસ દિલ મેં ક્યા રખા હે. પવન સાથે વાત કરો.
7: હેલો,
5: સુરત FM સ્પીકિંગ.
7: કેવું છે?
5: એકદમ મજામાં. તમે કેમ છો?
7: બસ મજામાં. તમારી સાથે વાત કરીને વધારે એન્જોય આવી ગયો.
5: સારું, તો તમારું નામ શું છે?
7: મારું નામ પ્રમોદભાઈ.
5: બોલો બોલો પ્રમોદભાઈ, શું કરો છો તમે બધા ત્યાં ભેગા થઈને?
7: અમે બધા ભેગા થઈને અત્યારે કામ કરીએ છે. અમારું જરીનો ધંધો ચાલે એટલે.
5: અચ્છા.
7: અમે કારખાનું છે અમારું, ફેક્ટરી જેવું એકદમ.
5: ઓકે.
7: એમાં બધા સાથે કામ કરીએ. 10-15 કારીગરો છે. અમે બધા સ્ટાફ ને રજા છે આજે, ખાલી અમારો સ્ટાફ ચાલુ છે.
5: તો બધાને શિફ્ટ વાઇઝ છે જોબ?
7: હા.
5: ઓકે. અત્યારે ધંધો એકદમ જોરમાં ચાલે છે એમ ને?
7: નહીં નહીં, જોરમાં નથી, નોર્મલ છે. ચાંદીના ભાવ પર વધ ઘટ ચાલ્યા કરે તો મંદી થઈ જાય, ઘટે તો તેજી થઈ જાય. બેંગ્લોર છે, ચેન્નઈ છે, એ બધે માલ અમારો જાય. સેલમ છે, કર્ણાટક, આંધ્રપ્રદેશ.
5: ઓહો હો, સરસ સરસ. તો તમે આખો દિવસ કામ કરો એટલે તમને પણ, તમારા મિત્રો સાથે હોય એટલે તમને કંટાળો પણ ના આવે?
7: જરા પણ કંટાળો નહીં આવે. કારખાના જેવી મજા કશે જ નહીં આવે.
5: કેમ
7: કે અહીંયા ટોટલી મસ્તી, બધા યંગ, બધા જ પોતપોતાની ઉંમર ના જ હોય બધા.
5: બરાબર, એ વાત સાચી. અને મસ્તી કરતા કરતા તમે કામ કરો ને તો તે કામ આખું અલગ જ બને. ચાલો સર,
7: અમે એન્જોય કરીએ છીએ અમારા કામ ને. તો કામ પર આવવું જ અમને ગમે, ઘર કરતા વધારે. ઘરે ઉલટા નિરાશ થઈ જાય, બેસી બેસીને કંટાળો આવે. અહીંયા થોડે એકબીજાની વાતચીત કરીએ, એકબીજાની મસ્તી કરીએ.
5: પ્રમોદભાઈ, મનગમતું કામ કરો ને એટલે તમને બધું જ સારું લાગે.
7: બરાબર છે.
5: ભલે પૈસા ઓછા હોય તો ચાલે, પણ કામ મનગમતું હોવું જોઈએ.
7: બરાબર, સાચી વાત છે આપની.
5: ચાલો, હવે તમારા મિત્ર ભીખાભાઈએ તો કહી દીધું છે કે એમને આ ગીત સાંભળવું છે, તો આપણે બધા સાંભળીએ ઈમાનદાર મૂવીનું ગીત સુરત FM પર.
7: થેન્ક યુ.
5: ઓકે, સાંભળતા રહેજો અને એન્જોય કરો તમે તમારી લાઈફ. આવજો
7: આવજો.

0: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
2: सूरत एफएम स्पीकिंग।
3: કેમ છો મેડમ?
2: એકદમ મજામાં, તમે કેમ છો?
3: વિવિધ ભારતી સુકુન છે મેડમ, સંગીતના પ્રેમી લોકો માટે, અને વિવિધ ભારતી આનંદ છે.
2: પણ તમે કોણ બોલો છો એ તો કહેશો?
3: મારું નામ વિજય પટેલ છે.
2: ક્યાંથી વાત કરો?
3: ગામ સાતેન.
2: ઓકે, ક્યાં આવ્યું આ ગામ?
3: આપણે નવસારીથી 15-18 કિલોમીટર દૂર છે.
2: અચ્છા, શું કરો છો ત્યાં તમે?
3: મારી ટેલરની શોપ છે.
2: ઓકે, એટલે જ તમારો સંગીત સાથે અલગ લગાવ છે એમ ને?
3: હા જી.
2: એટલે કામ ચાલુ હોય તો રેડિયો પણ ચાલુ જ હોય?
3: હા જી મેડમ, ચાલુ ચાલુ હોય છે.
2: ઓકે, જેન્ટ્સ ટેલર છો કે લેડીઝ?
3: જેન્ટ્સ.
2: વાહ વાહ, સરસ સરસ. બોલો વિજયભાઈ, શું કહેવા માંગશો?
3: મેડમ, તમારું નામ જાણી શકું છું?
2: વિશાખા.
3: 12 એપ્રિલ જે આપણા લેજન્ડ સિંગર આશાજી આપણે વચ્ચે નથી રહ્યા, જે ઘણા બધા મ્યુઝિશિયનની લાઈનમાં છે, એમના આઈડલ થઈ ચૂક્યા છે. હવે એમનું જે ગીત સાંભળવાની ઈચ્છા છે, કિશોર કુમાર, આશા ભોસલેનો અવાજ છે, આર ડી મર્મન સાહેબનું સંગીત છે, અને ગુલશન બાવરા સાહેબનો ગીત લખેલું છે.
2: ઓકે,
3: જે વાદા રહા ફિલ્મ છે એનો ટાઇટલ સોંગ.
2: ચાલો, આશા ભોસલેજીના યાદમાં આપણે આ ગીત સાંભળીશું. અને બોલો વિજયભાઈ, બીજું કઈ કેવું છે તમને?
3: ના ના ના, શાંતિ છે. તમે બરા કેમ છો? વીર પરથીના
2: એકદમ ફર્સ્ટ ક્લાસ, મજામાં એકદમ.
3: તો હવે અમારા સાતેમ ગામના અંદર છે ને બેન, ઘણા બધા રેડિયો સાંભળે છે, અને હું ઘણા સમય મારો ફોન ઘણી સમય લાઈ ગયો, હું ઘણા વાર લગાવું પણ છું. હું કસે જાઉં છું એમ તેમ તો મને પૂછે છે કે વિજય ફોન લઈ ગયો છે.

0: Hello.
1: હેલો, ગુડ મોર્નિંગ.
0: ગુડ મોર્નિંગ, સુરત એફએમ સ્પીકિંગ.
1: કેમ છો?
0: એકદમ ફાઇન, ફર્સ્ટ ક્લાસ. તમે કેમ છો?
1: એકદમ મજામાં. ભુજ કચ્છથી, ભુજોડીથી શું રાકીમભાઈ વાત કરું બેન.
0: હકીમભાઈ, શું કરો છો ત્યાં?
1: ખેતીવાડીમાં કામ કરીએ છીએ અત્યારે. કેસર કેરી ચાલુ છે, વીણી રહ્યા.
0: ઓહો, વીણી રહ્યા?
1: ડોલ ભરીને રાખી છે તમારા હારું, ખાવી હોય તો.
0: એવું છે? તો હવે ભરીને થોડી રાખવાની હોય, તમે પાર્સલ મોકલી જ આપવું જોઈએ કે નહીં?
1: મોકલી નાખું, પણ આ જો ડોલ ભરેલ પડી હે, તમે ખાવો તો તૈયાર પડીએ.
0: તૈયાર પણ તો મારે કચ્છ સુધી પહોંચતા તો કેટલો 24 કલાક જશે.
1: એ તો થાય ને, પછી આ ચાકો ને બધું તૈયાર જ છે.
0: રેવા દો, કઈ વાંધો નહીં, હવે તમે ખાઈ જજો, ને તો બગડી જશે ખોટી.
1: ઈ સાચી વાત, નકર તમને ખાલી કટકા કરવાના છે એમ. રોટલી
0: વાહ
1: કોઈ ખાવ
0: વાહ
1: તો
0: વાહ,
1: મસ્ત
0: હવે
1: લાગે.
0: તમે બોલો નહીં, જમવાનો ટાઈમ થઈ જવાનો, મોઢામાં પાણી આવ્યા કરશે. બોલો હકીમભાઈ, બાકી
1: કેમ છો સુરત વાળા?
0: એકદમ મજામાં છે.
1: નિયમિત સાંભળી છે તમારા કાર્યક્રમો, બધા સારા લાગે છે અમને. કઈ ટ્રાય કરતો તો માન લાગ્યો હમણાં. ભાઈ થોડી વાર ટ્રાય કરો, વાળી કામ કરું મેં કીધું. આજે તો મને લગાડવું છે.
0: પ્રયત્ન કરશો તો એનું ફળ તમને ચોક્કસ જ મળશે.
1: ચોક્કસ મળે ને, મળી ગયો ને જો. સબર ના ફળ મીઠા હોય ને. કામ કરી રહ્યા ને રેડિયો સાંભળીને બધા સારા હોય છે. તમારા કાર્યક્રમો બધા તમે વાતું કરો છો, અમને એમ થાય કે ઘરે આપણે બેઠા ને વાતો કરી છે, એવું સરસ લાગે છે એમને.
0: એવું છે ને, કેવું કહેવાય ને કે પેલું પોતીકું લાગે
1: જી જી
0: બધું.
1: બિલકુલ. આજે મને ફરમાઈશ, તુમ બી નું સાંભળાવી દેજો. તુમારે સિવા ના ચાહત કરેંગી, જબ તક જીએંગી મોહબ્બત કરેંગી. ઉદિત નારાયણ અનુરાધા પૌડવાલ નું ગીત છે આ ગીત.
0: તો હકીમભાઈ, આપણે સાંભળીએ આ ગીત સુરત એફએમ પર, ને સાંભળતા રહેજો સુરત એફએમ.

0: હેલો,
1: ગુડ મોર્નિંગ.
0: ગુડ મોર્નિંગ
1: સુરત એફએમ, કેવું છે?
0: સુરત એફએમ એકદમ મજામાં છે,
1: બસ શાંતિ છે.
0: હા, તમે કોણ બોલો છો?
1: મારું નામ દિવ્યેશ છે, હું તારા વિદ્યાલય સ્કૂલની સામેથી બોલું છું. મારે ગાયન સાંભળવું છે મારા ફ્રેન્ડની શ્રદ્ધાંજલિ માટે. એને ગઈકાલે એને વર્ષ પૂરું થાય છે.
0: ઓકે,
1: એના સામે મારે ગાયન સાંભળવું છે.
0: કયું?
1: તે મને શ્રદ્ધાંજલિ માટે ગાયન મૂકી દેજો ને.
0: કોઈ પણ ચાલશે.
1: દુશ્મન મૂવી નું બીજું કોઈ કેમ? તમારી તબિયત પાણી કેમ છે?
0: એકદમ ફર્સ્ટ ક્લાસ છે દિવેશભાઈ,
1: ફર્સ્ટ ક્લાસ છે.
0: તમે તમારા મિત્રનું નામ નહીં આપ્યું.
1: મારા મિત્રનું નામ છે ને દેવાંગભાઈ દૂધવાલા છે.
0: ઓકે,
1: બરાબર છે. એની મારા નાનપણના મિત્ર હતા.
0: શું થયું હતું એમને?
1: એમને ખરાબ તબિયત ખરાબ થઈ ગઈ હતી, લેવલમાં પ્રોબ્લેમ હતો.
0: અચ્છા, ઓકે. એટલે તમે બહુ જ મિસ કરો છો એમને.
1: હા, એના વર્ષ થયું.
0: હા, તમે શું કામ કરો છો?
1: મારું મકાનનું કામકાજ ચાલે છે, મેં બિલ્ડર લાઈનમાં છું.
0: ઓકે.
1: પછી મેં છે ને ડ્રાઇવિંગ, આપને ડ્રાઇવિંગ કરું છું, મુંબઈ અમદાવાદનું ટૂર એન્ડ ટ્રાવેલ્સનું કામ કરું છું.
0: બિલ્ડરમાં
1: છે ને મારે મુંબઈ અમદાવાદનો પ્રોગ્રામ વધારે હોય, રાજકોટ જૂનાગઢ છે, ભાવનગર છે.
0: બરાબર,
1: ડ્રાઇવિંગ કરું છું.
0: ઓકે, એટલે ડ્રાઇવિંગની સાથે સાથે કન્સ્ટ્રક્શન લાઈનમાં પણ જોડાયા છો?
1: એની અંદર પણ છું.
0: ડબલ ડ્યુટી કામ કરો એમ ને?
1: ડબલ ડ્યુટી કામ કરો. જે પ્રોગ્રામ આવે તે પેલો આવે તો પેલો, અને હીરો આવે તો હીરો. સત્તાવનના ફોન આવે કે ભાઈ આ બાજુ જવું છે, તે કરવાનું.
0: તો પછી ટ્રાવેલિંગ કરતા હો એટલે સુરત એફએમ પણ ચાલતું જ હશે.
1: હા, એમાં શું છે કે પેલું કે અમુક એરિયાની અંદર છે ને નેટવર્કનો પ્રોબ્લેમ વધારે રહી.
0: હા હા,
1: એટલે પેલું અમુક ટેમ્પર ચલાવે, મોસ્ટલી વધારે તો ઘરે જ ચલાવવાનું આવે. બરાબર છે, એટલે મને ગાયન મૂકી દેજો હીરવા.
0: શ્યોર શ્યોર. ઓકે, તો દિવેશભાઈ સાંભળતા રહેજો સુરત એફએમ, અને તમારા મિત્ર માટે સાંભળીએ આપણે આ ગીત.
1: ઓકે, થેન્ક યુ.

0: અનુરાધા પોંડવાલ અને મોહમ્મદ અઝીઝના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય આનંદ મિલિંદ એન્ડ લિરિક્સ સમીર. બીજું ગીત તમે માણ્યું જય માતા દી, ભૂમિ મૂવીથી, સંજય દત્ત અને અજય ગોગાવલેના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય સચિન જીગર એન્ડ લિરિક્સ વાયુ. ત્રીજું ગીત તમે એન્જોય કર્યું ઓર ઇસ દિલ મેં, ઈમાનદાર મૂવીથી, સુરેશ વાડકર અને આશા ભોસલેના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય કલ્યાણજી આનંદજી એન્ડ લિરિક્સ પ્રકાશ મહેરા. ચોથું ગીત તમે એન્જોય કર્યું યે વાદા રહા મૂવીનું ટાઇટલ ટ્રેક, કિશોર કુમાર અને આશા ભોસલેના અવાજમાં, આર ડી બર્મનનું સંગીત અને ગુલશન બાવરાની શબ્દરચના. પાંચમું ગીત તમે માણ્યું તુમ્હારે સિવા, તુમ બિન મૂવીથી, ઉદિત નારાયણ અને અનુરાધા પોંડવાલના અવાજમાં, નિખિલ વિનયનું સંગીત અને ફેઝ અનવરની શબ્દરચના. છઠ્ઠું ગીત તમે માણ્યું ચિઠ્ઠીના કોઈ સંદેશ, દુશ્મન મૂવીથી, જગજીત સિંઘના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય ઉત્તમ સિંઘ એન્ડ લિરિક્સ આનંદ બક્ષી. લાસ્ટ સોંગ તમે એન્જોય કર્યું ખિલોના જાનકર, ખિલોના મૂવીથી, મોહમ્મદ રફીના અવાજમાં, મ્યુઝિક કમ્પોઝ બાય લક્ષ્મીકાંત પ્યારેલાલ એન્ડ લિરિક્સ આનંદ બક્ષી. કીપ લિસનિંગ 101.1 સુરત FM.
1: તો ફ્રેન્ડ્સ, આ હતો આજનો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે તમે માણ્યો વિશાખા મોરે સાથે. અને ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ સુરતી સિઝલર માણીશું આ નાનકડા કમર્શિયલ બ્રેક પછી.
2: આપ સુરત મેં હો યા સુરત સે દૂર,
3: સુરત FM 101.1 કે આપકે પસંદીદા કાર્યક્રમ
2: કભી નહીં રહેંગે આપસે દૂર,
3: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ કે જરીએ
2: હમેશા આપકે સાથ. ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
4: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
1: આ આકાશવાણી છે અને તમે સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. સંબંધોનું સૌંદર્ય એમાં નથી કે કેટલા લોકો આપણા જીવનમાં છે, પણ એમાં છે કે કોણ સાચા દિલથી આપણી સાથે છે. ક્યારેક એક નાની મુલાકાત, એક સંદેશ અથવા ફક્ત આજે મને તમે યાદ આવ્યા કહેવું પણ સંબંધોને ફરી જીવંત બનાવી દે છે. અને મજાની વાત એ છે કે ક્યારેક તો આ વાત શબ્દોથી નહીં પણ વ્યવહાર કે વર્તનથી જ અભિવ્યક્ત થઈ જાય, ને તો પણ અરસપરસની લાગણીઓ ખીલી ઉઠતી હોય છે એકબીજાને રૂબરૂ મળીએ ત્યારે. કે ક્યારેક તો ફક્ત મોબાઈલથી જ કેમ છો, મજામાં છો ને એવું પૂછી લઈએ ને તો પણ નિષ્પ્રાણ થઈ ગયેલા સંબંધોમાં જાણે અચાનક જ પ્રાણ પુરાઈ જાય છે અને તે આળસ મરડીને બેઠા થઈ જાય છે. અને હવે આ ઉનાળુ વેકેશન પૂરું થવાને ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે જો તમે ફરીને આવી ગયા હો તો રૂબરૂ એકબીજાને મળીને એક નાનકડું ગેટ ટુગેધર કરીને, કે પછી જો ફરવા ગયા હો તો મોબાઈલથી જ વાટકી વ્યવહાર કરીને તમારી આસપાસના સંબંધોને સાચવી રાખવાની આ સોનેરી તક છે, તેનો લાભ લેવાનું ચૂકશો નહીં. એ જ સોનેરી પળો અને મીઠી યાદો તમારું જીવનભરનું સંભારણું બનીને તમને પણ જીવંત રાખશે અને સુરતી સિઝલરને જીવંત રાખે છે આપણી આવી અલક મલકની વાતો સાથે આવતા એવા જ અલબેલા ગીતો. તો આ જ વાત પર માણી લઈએ આજના સુરતી સિઝલરનું આ ફર્સ્ટ સોંગ ફ્રોમ ધ મૂવી કાઈપો છે. મીઠી બોલિયા સોંગ ઇન વોઇસ ઓફ અમિત ત્રિવેદી એન્ડ મિલી નાયર, લિરિક્સ સ્વાનંદ કિરકિરે, મ્યુઝિક અમિત ત્રિવેદી.

ફોર ફેમિલી આકાશવાણી સુરત 101.1 FM પર આજે તમે સુરતી સિઝલરની લિજ્જત માણી રહ્યા છો નેહા સાથે. મિત્રો, આ કાળઝાળ ઉનાળાની ગરમી પછી 2-3 દિવસ પહેલાં જે વરસાદનું જોરદાર ઝાપટું પડી ગયું ને, એને સિઝનનો પહેલો વરસાદ ગણીએ. અને જો તમે આ મધરાતે પડેલા વરસાદને લીધે જાગી ગયા હો તો તમે ઘરની બારીની બહારથી આવતી માટીની ભીની ભીની સુગંધ માણી જશે, કેમ ખરું ને? તો તમને ક્યારેય પ્રશ્ન થયો છે કે આ પહેલો વરસાદ પડે અને જે આ માટીની ભીની ભીની સુગંધ આવે તે આપણને કેમ આટલી ગમે છે, કેમ આટલી આકર્ષે છે? અને આપણામાંથી ઘણાને તો આ સુગંધ વળી એટલી આકર્ષે કે એ લોકો તો બધું જ કામ બાજુ પર મૂકીને સીધે સીધા ટેરેસ ઉપર કે ઘરની બહાર પલળવા માટે અને પહેલા વરસાદમાં નાહવા માટે પહોંચી જાય. હવે એ વાત અલગ છે કે આવી રીતે વરસાદમાં નાહીને આવ્યા પછી પગમાં ગારો કચરો અને ભીના કપડાં સાથે આવીએ ત્યારે ઘરમાં બરાબર સ્વાગત થાય અને સીધા બાથરૂમમાં જઈને ફરીથી નાહવાનું કહેવાય ત્યારે બહુ આકરું લાગે. આપણામાંથી કેટલાની સાથે આવું થયું છે એ યાદ કરો અને યાદ કરતા કરતા માણો આ મસ્ત સોંગ ફ્રોમ ધ મૂવી લાલ સિંહ ચડ્ડા. અને હા, પેલી ભીની માટીની સુગંધની વાત આ મ્યુઝિકલ બ્રેક પછી. લાલ સિંહ ચડ્ડા મૂવીના આ ગીતમાં સ્વર આપ્યો છે અરિજિત સિંહ અને શિલ્પા રાવે. ગીત રચના અમિતાભ ભટ્ટાચાર્યની અને સંગીત છે પ્રીતમનું.

0: પપ્પા, આપો 3000.
1: કેમ ભાઈ?
0: મારી પોકેટ મની.
1: અરે, હમણાં ફક્ત 2000 કેશ છે.
0: હે પપ્પા, બુલેટ ટ્રેનના જમાનામાં બળદ ગાડું ચલાવો છો? ડિજિટલ પેમેન્ટ ચલાવો.
1: હે
0: નહીં, હા, સીધું યુપીઆઈ થી પેમેન્ટ કરો, સરળ છે.
1: અરે વાહ, મને પણ શીખવાડ. તારા 1000 લઈ જા.
0: તમારો મોબાઈલ આવો.
1: લે લે.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
5: સુરત FM પર તો ગુઝરા હુઆ જમાના આતા હે બાર બાર. થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
6: સોમવાર થી શુક્રવાર
5: સાંજે 6 કલાકે
7: ઓન સુરત FM 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
8: Fantastic fun for family.
9: 101.1 MHz Surat FM.
10: હા, તો આપણે વાત કરી રહ્યા હતા પહેલા વરસાદ સાથે આવતી ભીની માટીની સુગંધની, જેને અનુભવીને આપણે એકદમ ખુશ કે હેપ્પી હેપ્પી થઈ જઈએ છીએ. એ સુગંધ આવે છે ક્યાંથી એ આજે જાણી લઈએ. આપણને લાગે છે કે એ માટીની પોતાની સુગંધ છે, કાં તો વરસાદના પાણીની, પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ ભીની માટીમાં કે પાણીમાં પોતાની કોઈ સુગંધ હોતી નથી. ખરેખર એ સુગંધ એક્ટિનોમાયસેટ્સ નામના બેક્ટેરિયામાંથી આવે છે, અને એ બેક્ટેરિયા વર્ષોથી માટીની અંદર છુપાયેલા હોય છે. જ્યારે પણ વરસાદનું પાણી એ સૂકી માટી ઉપર પડે છે, ત્યારે એ બેક્ટેરિયામાંથી જીઓસિન નામનું કેમિકલ હવામાં ભળે છે, અને વિજ્ઞાન કહે છે કે આપણને એ સુગંધ એટલી આટલી બધી ગમે છે કે આપણા પૂર્વજોને આ સ્મેલથી પાણીનો ઇશારો મળતો હતો, અને જેથી એમનો જીવ બચતો હતો, અને એ મેમરી આજે પણ આપણા ડીએનએમાં છે. તો હવે સમજાયું ને કે આ પહેલા વરસાદની ભીની ભીની માટીની સુગંધ આપણને આટલી કેમ ગમે છે. હવેથી જ્યારે પણ મોસમના પહેલા વરસાદની મજા માણવા જાઓ ને, ત્યારે આ વાત ચોક્કસ યાદ કરજો. અને અત્યારે તો મને યાદ છે કે મારે આ મજાની વાત સાથે હવે તમને એક મજાનું ગીત પણ સંભળાવવાનું છે. તો લો, હું પ્લે કરી દઉં છું આ મસ્ત સોંગ ફ્રોમ ધ મૂવી સિંઘમ, શ્રેયા ઘોષાલના સ્વરમાં, ગીત રચના સ્વાનંદ કિરકિરેની અને સંગીત અજય અતુલનું.

0: बहुजन हिताय बहुजन सुखाय आकाशवाणी जनसेवाना 90 वर्ष आकाशवाणी
1: ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની જનસેવાના અવિરત 90 વર્ષની ઉજવણી નિમિત્તે ઉદ્યોગપતિ અને રાજ્યસભાના માનનીય સંસદ સભ્ય શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનો શુભેચ્છા સંદેશ.
2: જે આપણું આકાશવાણી છે એને શરૂ થયું એને 90 વર્ષ થયા, ત્યારે મારા જીવનમાં જે કોઈ આકાશવાણી માટે થોડા પ્રત્યાઘાત ને આનંદ આવ્યા છે એ વાત હું શેર કરવા માંગુ છું. તો આ લગભગ 65 વર્ષ પહેલાની વાત છે. હું બહુ નાનો હતો, 7-8 વર્ષનો, ત્યારે ગામમાં પહેલી વાર અમારા ગામમાં એક પિક્ચર રેડિયો લાવ્યા અને રેડિયો આખું ગામ સાંભળવા ભેગું છું. એટલે મને એમ હતું કે અહીં રેડિયો આવ્યો ને આકાશવાણી અમદાવાદ વડોદરા, એટલે આકાશવાણી અમદાવાદ થી અહીંયા સુધી પાઇપ લાઇન નાખી છે આપણા ગામ સુધી, નકર તો અવાજ કેવી રીતે આવે? કારણ કે અમારી વાડીએ એક એન્જિન આવ્યું હતું વોટર માટે, પાણી કાઢવા માટે, તો એ પાઇપમાં અમે નાના છોકરા બોલતા હતા. હું આ બાજુ બોલું ને આમે સંભળાય, એટલે મારા મનમાં એવું કે અવાજ પાઇપમાં ચાલે, એટલે મને એ રેડિયાની બાજુમાં હું બધી પાઇપ જોવા જાઉં કે આવું રેડિયામાં સંભળાય છે. શાણાભાઈ સકરાભાઈ થી પ્રોગ્રામ આવતો અને એ શાણાભાઈ સકરાભાઈ નો પ્રોગ્રામ સાંભળવા અડધું ગામ ભેગું થતું હતું, કારણ કે બીજું મનોરંજન નું કોઈ સાધન જ નહોતું. અને એના પછી અમે સુરત આવ્યા અને આ 1966 ની વાત છે, અને ત્યારે ટીવી ને એવું તો કઈ હતું જ નહીં. અને તમને બધાને જાણીને આનંદ થશે કે મેં જયારે 300 રૂપિયાનો નેશનલ એક્કો લીધેલો રેડિયો, અને તે સોનાનો ભાવ 150 હતો, 2 તોલા સોનાનો મેં રેડિયો લીધેલો આ એ ટાઈમે, એટલે આ આકાશવાણીની આ મહત્તા હતી. દિલ્હીથી કોઈ સમાચાર આવવાના હોય, ભારતભરના કોઓર્ડિનેશન હોય, તો શું હતું? રેડિયો, બીજા તો કોઈ સાધન હતું જ નહીં. અને હાલમાં તમે જુઓ ને, આજ એનો 90 વર્ષે પ્રભાવ ઓછો નથી થયો. કેમ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મન કી બાત કરે છે તો શેમાં કરે? ટીવીમાં કરે છે? ના, રેડિયોમાં કરે છે. એટલે રેડિયોનું કેટલું મહત્વ છે, કારણ કે આમ જનતા ટ્રાઇબલ એરિયો હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં બીજું સાધન ન હોય ને રેડિયો હોય, એટલે રેડિયો અત્ર તત્ર સર્વત્ર હોય છે. રેડિયાની આ મહત્તા આજે પણ અકબંધ છે, એટલે જ લોકો હવે રેડિયો તરફ વળ્યા છે. ગાડીમાં જતા હોય, કાનમાં બધા રેડિયો સાંભળતા હોય છે. અત્યારે જે બધા યુવા મિત્રો છે એને તો આ જૂની રેડિયાની કેટલી કિંમત હતી ને એ ખબર જ ન હોય કે ગોવિંદ કાકા એ ટાઈમે ગોવિંદો હતો, જયારે નાનો છોકરો ત્યારે 2 તોલા સોનાનો રેડિયો આ સાંભળવા લીધો હતો. આ સ્થિતિ હતી કે રેડિયાનું કેટલું મહત્વ હતું. આપણે આકાશવાણીને ખૂબ શુભેચ્છા આપીએ, ધન્યવાદ આપીએ, અને આ આખી એક સદી પૂરી થવા આવી છે, તો હવે સદી તો પૂરી કરશે, પણ એના બધા રૂપ રંગ રાગ ઉપરથી આનાથી પણ સારા થઈ અને આમ જનતાને ખૂબ ઉપયોગી થાય

0: સુધી થઈ રહી રીતે એ પ્રમાણે અભિનંદન, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત, નમસ્તે.
1: બહુજન હિતાય, બહુજન સુખાય, આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

0: Fantastic fun for family.
1: 101.1
2: મીઠું એટલે સોડિયમ, જે રસોઈમાં હોય તો ક્યાંય પણ દેખાય નહીં. પણ જો આ ચપટી મીઠું કે સબરસ જો રસોઈમાં ન હોય ને તો આપણને તરત જ એની ગેરહાજરી અનુભવાય છે. અને રસોઈ ગમે તેટલી સ્વાદિષ્ટ બની હોય પણ એ બેસ્વાદ લાગે છે, કેમ ખરું ને? હવે આ સબરસ યાને કે મીઠાનું કામ છે આપણા શરીરમાં પાણીને પકડી રાખવાનું. આપણા શરીરમાં 70% પાણી છે અને એ પાણીમાંથી જે પાણી મગજમાં અને સ્નાયુઓમાં છે એને હોલ્ડ કરવાનું કામ કરે છે આ સોડિયમ, એટલે કે મીઠું. હવે જો આપણું આ મીઠું ખાવાનું સદંતર બંધ જ થઈ જાય તો બોડી પાણીને બહાર ફ્લશ કરી દે, અને કદાચ એટલે જ આ બોડી બિલ્ડરો એમની કોમ્પિટિશનના દિવસ અગાઉના 2-4 દિવસ પહેલાં મીઠું ખાવાનું છોડી દેતા હોય છે, જેથી મસલ્સમાં રહેલું પાણી ઓછું થઈ જાય અને પછી મસલ્સના કટ શેપ અને એના પરની એમની વેઇન્સ એટલે કે નસો એકદમ ઉપસી આવે. પણ આ મીઠું છોડવામાં જો વધુ પડતું થઈ જાય ને તો એના લીધે આ બોડી બિલ્ડરો ઘણીવાર સ્ટેજ પર કે બાથરૂમમાં પડી જતા હોય છે. પણ સુરતી સિઝલરમાં આપણે બિલકુલ છોડતા નથી આપણી આવી માહિતીસભર વાતો સાથે મનોરંજક ગીતો માણવાનું, અને એટલે જ મીઠા વિશેની વધુ મજેદાર વાતો કરીશું આ રોચક ગીત પછી. ફ્રોમ ધ મૂવી કલંક, જેમાં સ્વર આપ્યો છે અરિજિત સિંગે, ગીત લખ્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને સંગીતબદ્ધ કર્યું છે પ્રીતમે.

યોગ્ય માત્રામાં લેવાનું રાખવું જોઈએ. જેમ સુરતી સિઝલરમાં યોગ્ય માત્રામાં હોય છે, આપણી આવી કામની વાતો સાથે એવા જ કમાલના ગીતો. તો લો, હવે આવી રહ્યું છે આવું જ એક કમાલનું સોંગ ફ્રોમ ધ મૂવી ઇંગ્લિશ વિંગ્લિશ, ઇન વોઇસ ઓફ સુનિધિ ચૌહાણ, સ્વાનંદ એન્ડ નીલાંબરી કિરકિરે એન્ડ નતાલી. લિરિક્સ સ્વાનંદ કિરકિરે, મ્યુઝિક અમિત ત્રિવેદી.

0: हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
1: हाँ, सूरत एफएम।
0: कौन बोलो?
1: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
0: ओके, केवो चले छे आपनो व्यापार?
1: चाले राके बेन, बहु मजा नथी आवती।
0: चलवो नहीं, धमधमात दौड़ाओ अपना व्यापार ने। अमारा असंख्य श्रोताओ सुधी पहुंचाड़ो आपनी वात। जाहेरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
2: सूरत एफएम
0: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
3: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
2: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ।
4: મિત્રો, આજે એટલે કે 4 જૂને પ્રતિવર્ષ વિશ્વભરમાં આક્રમકતાના શિકાર નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવાય છે, જે સંયુક્ત રાષ્ટ્રમાં બાળ અધિકારોની ઘોષણામાં નિહિત પવિત્ર કર્તવ્યને યાદ કરવાનો અવસર છે, જેને આધારે પ્રત્યેક બાળકને વિશેષ સુરક્ષા સુનિશ્ચિત કરવી આવશ્યક છે। આજનો આ વિશેષ દિવસ દુનિયાભરના આક્રમકતાના શિકાર બાળકોની પીડાને ઓળખવાનો અવસર પ્રદાન કરે છે। એ એક દુઃખદ સચ્ચાઈ છે કે સશસ્ત્ર સંઘર્ષની સ્થિતિમાં સમાજમાં સૌથી નબળા સભ્ય એવા બાળકો યુદ્ધના પરિણામોથી સૌથી વધુ પ્રભાવિત થાય છે, અને આ 6 સામાન્ય ઉલ્લંઘન છે: યુદ્ધમાં બાળકોની ભરતી અને તેમનો ઉપયોગ, હત્યા, યૌન હિંસા, અપહરણ, સ્કૂલો અને હોસ્પિટલો પર હુમલો અને તેમને માનવીય સહાયતાથી વંચિત કરવા। આ દિવસનો ઉદ્દેશ વિશ્વભરમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક શોષણથી પીડિત બાળકોની પીડાને સ્વીકાર કરીને તેમના વિશેષાધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે, અને માટે જ આજના દિવસે વિશ્વમાં એ વ્યક્તિઓ અને સંગઠનોને સન્માનિત કરવામાં આવે છે જેઓ બાળકોના અધિકારોની સુરક્ષા અને સંરક્ષણ માટે કાર્ય કરે છે। અને આ સરસ વાત સાથે હવે માણીએ એક આવું જ સરસ ગીત ફ્રોમ ધ મૂવી એજન્ટ વિનોદ, જેમાં સ્વર આપ્યો છે અરિજિત સિંઘે, ગીત લખ્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને સંગીત પ્રીતમનું।

વીતેલો સમય લઈ આવો. તો હાજર જવાબી વેઇટરે તરત જ જવાબ આપ્યો કે સાહેબ, સમય તો ખલાસ થઈ ગયો, પણ ગરમા ગરમ પસ્તાવો તૈયાર છે, કહો તો લઈ આવું. તો મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, આજ કા યે દિન કલ બન જાયેગા કલ, પીછે મુડકે ના દેખ પ્યારે આગે ચલ. માટે આજના મળેલા આ દિવસ અને સમયનો ભરપૂર ઉપયોગ નહીં કરીએ તો પાછળથી હાથમાં પસ્તાવા સિવાય કશું જ નહીં રહે. અને આ વાત સાથે અત્યારે તો સમય થઈ ગયો છે આજના સુરતી સિઝલરનું આ અંતિમ સોંગ માણવાનો, ફ્રોમ ધ મૂવી ચેન્નઈ એક્સપ્રેસ, ઇન વોઇસ ઓફ ચિન્મયી શ્રીપદા એન્ડ ગોપી સુંદર, લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્ય એન્ડ મ્યુઝિક વિશાલ શેખર.

સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM અને બપોરના 12 વાગે આવ્યા છે. તો થોડી જ પળોમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ સજાવીશું યાદો કી મહેફિલ. અને નેહાને રજા આપો એ વાત સાથે કે તમારું બ્લડ ગ્રુપ ભલે ગમે તે હોય, બટ ઓલવેઝ બી પોઝિટિવ એન્ડ સ્પ્રેડ પોઝિટિવિટી. ગુડ બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિયે કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ.
6: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
7: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
7: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિક્સ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપને વર્ચ્યુઅલી સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારત અને લાઓસ વચ્ચે પારંપરિક ગાઢ સંબંધ. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોના મોત. અને શ્રીલંકાની એક અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ સૈન્ય ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિક્સ સાથે વાતચીત કરી રહ્યા છે. આ ચર્ચામાં ભારત વેનેઝુએલા સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમનો સમાવેશ થશે અને ઉર્જા સુરક્ષા, વેપાર અને રોકાણ, ફાર્માસ્યુટિકલ્સ, આરોગ્ય સંભાળ, પરિવહન અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં વધુ સહયોગ સાધવા ચર્ચા થશે. શ્રીમતી રોડ્રિક્સ ગઈકાલે ભારતની 5 દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે વિદેશ, અર્થતંત્ર અને નાણાં, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પરિવહન મંત્રીઓનું પ્રતિનિધિ મંડળ પણ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વેનેઝુએલાનું પ્રતિનિધિમંડળ ભારતની ટેકનોલોજીકલ અને ઔદ્યોગિક ક્ષમતાઓમાં સમજ મેળવવા અને સહયોગ માટેની તકો શોધવા માટે ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને ઓટો ક્ષેત્રો સાથે જોડાયેલા અનેક સ્થળોની મુલાકાત લેશે. ભારત ઉર્જા અને રોકાણના ક્ષેત્રોમાં વેનેઝુએલાના મહત્વપૂર્ણ ભાગીદાર રહ્યા છે. ભારતીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ ઉર્જા ક્ષેત્રમાં વેનેઝુએલામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે અને તેઓ તેમની હાજરીને વધુ વધારવા માટે તકો શોધવા આતુર છે. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની અને વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે જોડાણને ગાઢ બનાવવાની અપેક્ષા છે. વિદેશમંત્રી એસ જયશંકરે આજે સવારે નવી દિલ્હીમાં વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિક્સ સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને વેનેઝુએલા વચ્ચે દીર્ઘકાલીન સંબંધો રહ્યા છે, જે ભવિષ્યમાં પણ યથાવત રહેશે. વિદેશમંત્રીએ આશા વ્યક્ત કરી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની મુલાકાત લેશે. તેઓ સુરતમાં રોડ, પાવર અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીવાળી ESIC હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી દહેજ પેટ્રોલિયમ ખાતે આધુનિક વીજ વિતરણ અપગ્રેડ, અદ્યતન ગંદા પાણીના નિકાલ અને સારવાર માળખા સહિત ગુજરાત સરકારની અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી દમણ પહોંચશે અને લગભગ 2,970 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પર્યટન, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને જાહેર કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી લગભગ 1,340 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલનું નવું ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. નવું એરપોર્ટ ટર્મિનલ પ્રાદેશિક હવાઈ જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને સરળ બનાવશે. ગુજરાતના અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે. 5 દિવસીય આ કાર્યક્રમમાં યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, નેધરલેન્ડ્સ, ઓમાન, મોરેશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
1: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. अपर्णा खून, आकाशवाणी समाचार, અહેમદાબાદ.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું હતું કે ભારત અને લાઓસ વચ્ચે ગાઢ સભ્યતા સંબંધો છે અને આ બૌદ્ધ ધર્મ અને રામાયણના સહિયારા વારસામાં પ્રતિબિંબિત થાય છે. તેમણે કહ્યું કે આ વર્ષે બંને દેશો રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં લાઓસ

નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી થોંગસાવન ફોમવિહાનેનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ઓક્ટોબર 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લાઓસની મુલાકાત દરમિયાન ઘણા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેણે બંને દેશો વચ્ચે સહયોગની નવી ગતિ આપી હતી. રાષ્ટ્રપતિએ નોંધ્યું કે ભારત અને લાઓસ વચ્ચે દ્વિપક્ષીય વેપાર વધ્યો છે, પરંતુ વેપાર અને રોકાણમાં વધુ વૃદ્ધિ માટે નોંધપાત્ર અવકાશ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. મહારાષ્ટ્રમાં ભાજપ, શિવસેના અને એનસીપીના મહાયુતિ ગઠબંધને 18મી જૂને યોજાનાર રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી માટે 17 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે ગઈકાલે મુંબઈમાં એક સંયુક્ત પત્રકાર પરિષદમાં નામોની જાહેરાત કરી હતી. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને એનસીપી નેતા સુનેત્રા પવાર વચ્ચેના પરામર્શ બાદ બેઠક વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. શ્રી ચૌહાણ એનસીપી પ્રદેશ પ્રમુખ સુનિલ તટકરે અને શિવસેના નેતા રાહુલ શેવાડેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગઠબંધન ઉમેદવારો ચૂંટણી જીતશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ ગુરુવારે મિઝોરમ મ્યાનમાર સરહદ પર મ્યાનમારથી સુકા સોપારીની દાણચોરીમાં સંડોવાયેલા એક સંગઠિત નેટવર્ક પર મોટી કાર્યવાહી શરૂ કરી. ઈડીએ મિઝોરમના સરહદી શહેર ચંફાઈમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા. આ દરોડા દાણચોરી નેટવર્કના મુખ્ય સ્થાનિક સહયોગીના રહેઠાણો અને વ્યવસાયિક સંસ્થાનો પર હતા. ઈડીએ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ તિયાઉ નદી દ્વારા મ્યાનમારથી ભારતમાં ગેરકાયદેસર સોપારીનો મોટો જથ્થો લાવ્યા હતા. ત્યારબાદ તેને સ્થાનિક વેરહાઉસમાં સંગ્રહિત કરવામાં આવ્યો હતો અને નકલી ઈ વે બિલ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને બજારમાં વેચવામાં આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે સ્થાનિક રીતે ખરીદેલ કાયદેસરનો માલ છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર વેપારથી સેંકડો કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું થયું હતું અને તેને વિવિધ માધ્યમો દ્વારા છુપાવવા અને કાયદેસર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બિહારના મુઝફ્ફરપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 3 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના ગઈકાલે રાત્રે બ્રહ્મપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ઘણા દર્દીઓની હાલત ગંભીર છે, તેમને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. ઘટનાની તપાસ વધુ ચાલી રહી છે. શ્રીલંકાના કોલંબો નજીક હોરાનામાં એક વૃદ્ધાશ્રમમાં લાગેલી આગમાં 11 લોકોના મોત, જ્યારે 3 લોકો હજુ પણ લાપતા છે. ઘટનામાં ઘાયલ થયેલા 7 લોકોની હોરાના જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ લાગી ત્યારે વૃદ્ધાશ્રમમાં 72 લોકો હાજર હતા. પોલીસ, અગ્નિશામકો, કટોકટી પ્રતિભાવ કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને 44 લોકોને સુરક્ષિત રીતે બચાવાયા હતા. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. શ્રીલંકાની એક અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ દ્વારા ગઈકાલે 2019ના ઈસ્ટર સન્ડે હુમલા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન આદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ભૂતપૂર્વ લશ્કરી ગુપ્તચર ડિરેક્ટર મેજર જનરલ ચુલા કુડીતુવાકુ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર બ્યુરોના વડા મેજર જનરલ રૂવાન કુલાતુંગા પર લાગુ પડે છે. રાજ્ય ગુપ્તચર સેવાના ભૂતપૂર્વ ડિરેક્ટર નિવૃત્ત મેજર જનરલ સુરેશ સલેનું પણ શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યું છે. ઈસ્ટર સન્ડે હુમલામાં 21 એપ્રિલ 2019ના રોજ શ્રીલંકામાં ચર્ચ અને લક્ઝરી હોટલોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં ઘણા વિદેશી નાગરિકો સહિત 260થી વધુ લોકો માર્યા ગયા હતા. અમેરિકી કોંગ્રેસના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાએ બુધવારે 215-208 મતોથી એક પ્રસ્તાવ પસાર કરીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન સાથે યુદ્ધ કરવાના અધિકારો પર રોક લગાવી દીધી. મહત્વપૂર્ણ બાબત એ છે કે ડેમોક્રેટ્સના પ્રસ્તાવને 4 રિપબ્લિકન, ઓહાયોના પ્રતિનિધિ વોરેન ડેવિડસન, પેન્સિલ્વેનિયાના બ્રાયન ફિટ્ઝપેટ્રિક, મિશિગનના ટોમ બેરેટ અને કેન્ટુકીના થોમસ મેસીએ સમર્થન આપ્યું. મીડિયા અહેવાલ અનુસાર આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાન કે તેની સેના કે સરકારના કોઈપણ ભાગ વિરુદ્ધ શત્રુતાપૂર્ણ કાર્યવાહીમાં અમેરિકી સશસ્ત્ર દળોનો ઉપયોગ ત્યાં સુધી બંધ કરી દેવો જોઈએ જ્યાં સુધી યુદ્ધની ઘોષણા કે બળપ્રયોગનો અધિકાર આપતો કાયદો પસાર ન થાય. પ્રતિનિધિ સભામાંથી પસાર થયેલો આ પ્રસ્તાવ હવે સેનેટમાં જશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિક્સ વચ્ચે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય વાતચીત. પ્રધાનમંત્રી આજે ગુજરાતના અમદાવાદમાં યોજાનારી પ્રથમ વિશ્વ યોગાસન સ્પોર્ટ્સ

0: ચેમ્પિયનશીપને વર્ચ્યુઅલી સંબોધશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, ભારત અને લાઓસ વચ્ચે પારંપરિક ગાઢ સંબંધ. બિહારના મુઝફ્ફરપુરમાં ખાનગી હોસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોના મોત. અને શ્રીલંકાની અદાલતે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ગોટાબાયા રાજપક્ષે અને 2 ભૂતપૂર્વ સૈન્ય ગુપ્તચર અધિકારીઓના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ લાદ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
6: भावनाओं को व्यक्त करने के लिए चिल्लाने या तेज संवादों की आवश्यकता नहीं होती. सीमा सुजाता और तेरे घर के सामने जैसी फिल्मों में उन्होंने जो रेंज दिखाई वो आश्चर्यजनक थी. बिल्कुल करेक्ट आपने लिखा है ये बात. और दूसरे साथी लिखते हैं कि नूतन जी बहुत सुंदर अभिनय करती थी. उनकी कुछ फिल्में जो हमें पसंद हैं, सरस्वती चंद्र, बंदिनी, सुजाता, सीमा वगैरह वगैरह. एक कमेंट में सुजाता फिल्म के लिए लिखा है कि ये फिल्म समाज में फैली छुआछूत और जातिवाद जैसी गंभीर रूढ़ियों पर चोट करती है. नूतन ने इसमें एक अछूत लड़की सुजाता की मुख्य भूमिका निभाई थी. विशेषतः नूतन के अभिनय की सादगी और उनके द्वारा झेले गए सामाजिक दर्द को दर्शकों ने बेहद करीब से महसूस किया. समीक्षकों के अनुसार इस फिल्म ने नूतन को एक गंभीर और संजीदा अभिनेत्री के रूप में स्थापित किया. और दूसरे साथी ने लिखा है कि आज का सुरीला सफर संजीदा अभिनेत्री नूतन जी के जन्मदिन पर उन्हीं को समर्पित है. ये जानकर अच्छा लगा. शोभना समर्थ की बेटी ने अपने अभिनय से मां का नाम ही नहीं ऊंचा किया. उन्होंने जिन भी फिल्मों में अभिनय किया, एक आदर्श पत्नी, बहन, प्रेमिका, मां के रूप में जो स्थान पाया वो किसी अभिनेत्री को आज तक नहीं मिला. बंदनी फिल्म के लिए लिखा है कि 1963 की बंदनी बिमल रॉय के निर्देशन में बनी इस फिल्म को भारतीय सिनेमा के मील का पत्थर माना जाता है. इसमें उनके सशक्त अभिनय के लिए उन्हें फिल्म फेयर पुरस्कार मिला था.

0: हमारा प्रसारण आप सुन रहे हैं देश।
1: અમદાવાદમાં આજથી પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપનો આરંભ થઈ રહ્યો છે। 5 દિવસની આ સ્પર્ધામાં અમેરિકા

0: જાપાન, નેધરલેન્ડ્સ, ઓમાન, મોરેશિયસ, યુગાન્ડા, ઝામ્બિયા, શ્રીલંકા, નેપાળ અને કેન્યા સહિત વિવિધ દેશોના રમતવીરો ભાગ લેશે. સાંભળીએ અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો એક અહેવાલ.
1: इस 5 दिवसीय वैश्विक प्रतियोगिता में अमेरिका सहित 60 देशों के 400 से अधिक प्रतिभागी 12 विभिन्न स्पर्धाओं में अपनी प्रतिभा का प्रदर्शन करेंगे. वर्ल्ड योगासन के तत्वाधान में योगासन भारत द्वारा आयोजित इस ऐतिहासिक आयोजन का मुख्य उद्देश्य विश्व स्तर पर बहु खेल प्रतियोगिता में योग को शामिल करने का मार्ग प्रशस्त करना है. यह पहल वैश्विक स्तर पर योग और कल्याण के बारे में जागरूकता फैलाने के साथ साथ योगासन को प्रतिस्पर्धी खेल के रूप में बढ़ावा देने का एक प्रयास है. अपर्णा खून, आकाशवाणी समाचार, અહેમદાબાદ.
0: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાશે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે યોગ વિશ્વભરમાં ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. આ સ્પર્ધાએ વિશ્વભરના યોગ ઉત્સાહીઓને એકસાથે લાવ્યા છે. તેમણે આ કાર્યક્રમને યોગની વૈશ્વિક રમતના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યો અને આયોજકો અને સહભાગીઓને અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણના પ્રવાસે આવશે. તેઓ સુરતમાં માર્ગ, ઉર્જા અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં 18,800 કરોડ રૂપિયાથી વધુની અનેક વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીવાળી ઈએસઆઈસી હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી દહેજ પેટ્રોલિયમ ખાતે આધુનિક વીજ વિતરણ અપગ્રેડ, ગંદા પાણીના નિકાલ અને સારવાર માળખા સહિત રાજ્ય સરકારની અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું પણ ઉદ્ઘાટન કરશે. સાંજે પ્રધાનમંત્રી મોદી દમણ પહોંચશે અને લગભગ 2,970 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાનું ખાતમુહૂર્ત કરશે. તેમાં આરોગ્ય સંભાળ, નાગરિક ઉડ્ડયન, પર્યટન, માળખાગત સુવિધા, કનેક્ટિવિટી અને જાહેર કલ્યાણ સહિત વિવિધ ક્ષેત્રોને આવરી લે છે. પ્રધાનમંત્રી લગભગ 1,340 કરોડ રૂપિયાની પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં નમો વિમાનમથક અને નમો હોસ્પિટલનું નવું ટર્મિનલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. નવું વિમાનમથક ટર્મિનલ પ્રાદેશિક હવાઈ જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે અને પ્રદેશમાં આર્થિક વિકાસને સરળ બનાવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરમાં ગ્રીન્સ 2026 ગ્લોબલ રિસાયકલિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ એક્સપો અને સમિટનો પ્રારંભ કરાવ્યો. આ સંમેલનમાં નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, નવીનતાવાદીઓ અને વિવિધ નિષ્ણાતો કચરાના વ્યવસ્થાપન સહિતના મુદ્દા પર ચર્ચા કરશે. આ અંગે ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ જીસીસીઆઈના પ્રમુખ સંદીપ એન્જિનિયરે વધુ માહિતી આપી.
2: इस एग्जीबिशन में जो वेस्ट जनरेट होता है इंडस्ट्रीज से, अनेक उद्योगों से, उसको कैसे हम रिसाइकल करें और कैसे उसको रीयूज में ले जाए, वो कंसेप्ट को ध्यान रखते हुए ये एग्जीबिशन के और ये एक्सपो का आयोजन किया गया है. और इससे काफी जानकारी होगी पूरे देश भर की इंडस्ट्रीज को, खास करके गुजरात की इंडस्ट्रीज को. जब गुजरात एक ग्रोथ इंजिन है भारत का और भारत के विकास का, और एक विजन है हमारे चीफ मिनिस्टर श्री भूपेंद्र भाई का कि हम आगे रहेंगे और जो विकसित भारत में इम्पोर्टेंट रोल हमारा.
0: રાજ્યમાં ગત 24 કલાકમાં 424 બાંગ્લાદેશ નાગરિકોની ધરપકડ કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા કહ્યું, રાજ્ય પોલીસનો સંદેશ સ્પષ્ટ છે કે ગેરકાયદે ઘૂસણખોરીનો એક જ જવાબ. ભાવનગરમાં એલસીબી તથા સ્થાનિક પોલીસે વિવિધ વિસ્તારોમાં સંયુક્ત તપાસ કરીને અત્યાર સુધીમાં કુલ 25 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી. તપાસ અંતે આમાંથી એક પણ વ્યક્તિ બાંગ્લાદેશી ઘૂસણખોર ન હોવાનું જણાવ્યું હતું. દેશમાં સેમીકન્ડક્ટર કેન્દ્ર તરીકે ઉભરતા ધોલેરાની ખારાશવાળી જમીન પર રાજ્ય વન વિભાગે ડ્રમ પ્લાન્ટેશન પદ્ધતિથી 3,200થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2025માં 15 પ્રકારના રોપા વાવવામાં આવ્યા હતા. એક વર્ષથી પણ ઓછા સમયમાં ઘણા રોપાઓ 12 ફૂટ સુધી ઊંચા થઈ ગયા છે, જે આ વિસ્તાર માટે નોંધપાત્ર સિદ્ધિ છે. આ પ્રોજેક્ટને ધોલેરા વિશેષ રોકાણ વિભાગ વિકાસ સત્તામંડળ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. અત્યંત ખારાશ ધરાવતી જમીન અને કઠિન આબોહવામાં જ્યાં કુદરતી રીતે ઘાસ પણ ઉગી શકતું નથી, ત્યાં આ પહેલની સફળતા વિશેષ મહત્વ ધરાવે છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સ ગુજકેટ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ પરિણામ બાદ ઓએમઆર શીટ અને વેરિફિકેશન રિપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી, તેવા વિદ્યાર્થીઓ 13 જૂન સુધી બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા gujkat.gseb.org પરથી તેમની ઓએમઆર શીટ અને વેરિફિકેશન રિપોર્ટ ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે. ઓએમઆર કોપી અને વેરિફિકેશન રિપોર્ટ ફક્ત ઓનલાઇન માધ્યમથી જ ડાઉનલોડ કરવાના રહેશે. શાળા કે વિદ્યાર્થીઓને ટપાલ દ્વારા કોઈપણ જવાબ કે નકલ મોકલવાની પદ્ધતિ અમલમાં નથી, તેમ શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે. હવામાન વિભાગ દ્વારા કુદરતી આપત્તિઓની સચોટ તેમજ સમયસર માહિતી મળી રહે તે હેતુથી સચેત મોસમ અને દામિની નામની ત્રણ વિશેષ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. મહીસાગર જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા

0: આ એપ્લિકેશનનો વ્યાપક ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: Fantastic fun for family.
2: 101.1 MHz Surat FM.
3: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
5: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

આ આકાશવાણી છે ને આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર એફએમ 101.1 પર. શ્રોતા મિત્રો, સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: આ હતો પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. હવે પછીનો કાર્યક્રમ હેલ્લો ફરમાઈશ. બસ થોડી જ વારમાં સાંભળતા રહો આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર FM 101.1 પર.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

શ્રોતા મિત્રો, કોઈને કંઈ કહેવું હોય અને તેમના મનમાં આખો પ્રસંગ નક્કી હોય તો તેને વાત કહેવાય કે કંઈક વાત કહેવી છે. અને સાંભળવા માટે જો સામે કોઈ હોય અને એ સાંભળે તો એ વાતચીત થયેલી કહેવાય. પણ જો આ રીતે ન થાય તો કોઈને કંઈ કહેવું હોય અને સાંભળવા માટે જે તે વ્યક્તિ તૈયાર ન હોય ત્યારે. સાહેબ બીબી ઓર ગુલામ ફિલ્મનું ગીત, શકીલ બદાયુનેના બોલ અને હેમંત કુમારની ધૂન, આશા ભોંસલેનો સ્વર હવે પછીના ગીતમાં છે.

0: ગુજરાવવા જમાના કાર્યક્રમમાં એક નાનકડો વિરામ લેવાનો સમય થઈ રહ્યો છે.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
4: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानु चूकशो नहीं.
5: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
5: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
5: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
4: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
7: सुबह जलाओ, शाम जलाओ,
8: देव दर्शन थू.
4: फैंटास्टिक फन फॉर फैमिली.
9: 101.1 MHz.
0: श्रोता मित्र, જ્યારે પ્યાર થાય ને ત્યારે બંને પ્રેમીઓને જ્યારે મોકો મળે ત્યારે એકબીજાની સાથે જે પળ માણવા મળે તે માણી લેવી અને પોતાના મનની વાત પણ કરી લેવી. પહેચાન ફિલ્મનું વર્મા મલિકના ગીતને શંકર જયકિશને સંગીતથી સજાવ્યું છે મુકેશ અને લતા મંગેશકરનો સ્વર.

શ્રોતા મિત્રો, આપણે ગુજરાતવા જમાના કાર્યક્રમ માણી રહ્યા છે. કાર્યક્રમને આગળ સાંભળતા પહેલા આપણે સાંભળી લઈએ આવતીકાલે પ્રસારિત થનારા ઝરોખામાં કાર્યક્રમોની માહિતી.

0: अभी आप आज के शेष और कल के मुख्य कार्यक्रमों का विवरण सुन रहे थे।
1: मित्रों, जरोखा बाद हवे प्रस्तुत छे गुजरावा जमाना कार्यक्रमनो शेष भाग। આપણે થોડી વાતચીત વિશે જ વાત કરી રહ્યા હતા ગુજરાવવા જમાના કાર્યક્રમમાં। જો મનની વાત સાંભળવા માટે જ્યારે કોઈ તૈયાર ન હોય ત્યારે પણ કોશિશ તો કરવી જ પડે, વાત મનમાં ન રહી જવી જોઈએ, ગમે ત્યારે પણ એ વાતનો જવાબ તો મળે જ, અને આમ વાતચીત આગળ વધે યા પછી કશેક રોકાઈ જાય। રોટી ફિલ્મનું ગીત આનંદ બક્ષીની શબ્દરચના, લક્ષ્મીકાંત પ્યારેલાલે સંગીતબદ્ધ કર્યું છે, કિશોર કુમારનો સ્વર।

0: ગુજરા હુઆ જમાના કાર્યક્રમમાં એક નાનકડો વિરામ લઈએ.
1: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિયે કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ સુબહ જલાઓ શામ જલાઓ દીપ દર્શન થુ.
2: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
4: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
3: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
1: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં. ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
0: શ્રોતા મિત્રો, નાનકડા વિરામ પછી ગુજરાવવા જમાના કાર્યક્રમમાં ફરી આપનું સ્વાગત છે. વાતો આપણે ગુજરાવવા જમાના કાર્યક્રમમાં પણ વાતો અને ગીતો બંને માણતા હોઈએ છીએ, અને એવી બધી કેટલીય વાતો હોય જે આપણે દર વખતે કરતા હોઈએ છીએ. ક્યારેક પોતાના કાફલાની, તો ક્યારેક પત્નીની પતિને કરવાની વાતો, ક્યારેક ન્યાયની અન્યાયની, અને ક્યારેક સમજણની વાતો. અને પ્રેમી પ્રેમિકા હોય તો ક્યારેક બેમતલબની વાતો પણ હોય, જેવી એકબીજા સાથે પ્રેમ હોવાના જેનાથી અણસાર આવે કે બંનેને એકબીજા સાથે પ્રેમ છે. સચ્ચા જૂઠા ફિલ્મનું ગીત આપણે માણીશું. શબ્દકાર ઇન્દિવર, સંગીત દિગ્દર્શન કલ્યાણજી આણંદજી, લતા મંગેશકર, મોહમ્મદ રફીનો સ્વર.

0: ગુજરાવા જમાના કાર્યક્રમમાં એક કમર્શિયલ બ્રેક લઈએ. કમર્શિયલ બ્રેક પછી ફરી માણીશું આપણે ગુજરાવા જમાનામાં આપની પસંદના અને સરસ મજાના ગીતો.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
5: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
1: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
2: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
1: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
6: Fantastic fun for family.
0: 101.1 MHz. કમર્શિયલ બ્રેક પછી ગુજરાતવા જમાના કાર્યક્રમમાં આપ સૌનું ફરી સ્વાગત છે. જ્યારે આજુબાજુના સંસારની બધી વાતો ખબર હોય પણ ઘરની જ વાત કંઈ ખબર ન હોય તો અરે એવું કંઈ બને નહીં. કોઈને કોઈ તો એવું હોય જ ઘરમાંથી કે આપણને બધી જ વાત કરી જાય. નરમ ગરમ ફિલ્મનું ગુલઝાર લિખિત ગીત આર ડી બર્મને સંગીતથી સજાવ્યું છે. સુષ્મા શ્રેષ્ઠા અને શત્રુઘ્ન સિંહાના સ્વરમાં માણીએ.

કાર્યક્રમનું અંતિમ ગીત માણીએ ચોર ઓર ચાંદ ફિલ્મનું. અનુરાધા પોંડવાલ અને એસપી બાલાસુબ્રમણ્યમનો સ્વર છે, નિખિલ વિનયે સંગીતથી સજાવ્યું છે. યોગેશનું ગીત

0: આ સાથે ગુજરાતવા જમાના કાર્યક્રમ પૂરો કરીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સાંજના 7 વાગી રહ્યા છે. સમય થઈ રહ્યો છે કાર્યક્રમ જયમાલા માણવાનો.
1: વિવિધ ભારતી કી રાષ્ટ્રીય સેવા હૈ દેશ કી સુરીલી ધડકન. કુછ હી પલો મેં ફૌજી ભાઈ સુનેંગે જયમાલા કાર્યક્રમ.
2: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: दौड़ा रहे हैं, और बहुत ही करीबी मामला उस फिल्म में आप देखिएगा, बहुत ही
1: जी
0: करीबी
1: जी जी
0: मामला
1: जी
0: है। अब उस टाइम तो साहब इतनी हिफाजत वगैरह होती नहीं थी जैसा आजकल है कि आदमी मतलब अगर कुछ स्टैंड वगैरह करता है तो कुछ सिक्योरिटी मिल जाती है, उस टाइम तो इतना कुछ था नहीं। तो ये तो बिंदास करते थे अपने कॉन्फिडेंस से, अपने भरोसे से और दिलेरी से। तो साहब इन्होंने इतना खतरनाक वो सीन किया, अमजद खान साहब इतना इंप्रेस हुए, मैं आपको क्या बताऊं, मेरी नजर की बात है, अमजद खान साहब ने इनको गले से लगा लिया, गले से लगा के साहब इनको उस टाइम अमजद खान साहब ने 1,000 रुपया इनको इनाम दिया।
1: जी
0: देखिए सवाल पैसे का नहीं है, सवाल बख्शीश का है। उन्होंने बख्शीश दी और उन्होंने कहा कि वाकई में आप बहुत अच्छे घुड़सवार हैं, मतलब उन्होंने काफी तारीफ की। तो वहां से फिर मेरा जो था मतलब रुझान और बढ़ गया। पहले तो मैं सोचता था मैं करूं क्या, मुझे इस फील्ड में तो आना है, लेकिन मैं एक्टिंग में आऊं या मैं एक्शन में आऊं या मैं किस में आऊं, मतलब मैं थोड़ा कंफ्यूज था। लेकिन जब मैं जाने आने लगा हमारे अंकल के साथ, तो मैं देखता था कि जो निर्देशक है, जो डायरेक्टर है, वही फिल्म का मेन होता है। वो कट बोलता है तो कट हो जाता है, वो रिटेक बोलता है तो रिटेक हो जाता है। उसके इशारों के ऊपर, उसके उंगलियों के ऊपर और उसके बोलचाल के ऊपर आर्टिस्ट जो है अपना काम करता है,
1: यस
0: पूरा डिपार्टमेंट उसके इशारों पर नाचता है। तो मैंने बोला नहीं, ये काम सही है, ये करना चाहिए। तो मैं वहां पर आकर्षित हुआ, उस तरफ मैंने अपना फोकस किया। बस ये देखिए कि कहते हैं ना कि जो ईश्वर को, अल्लाह को जो मंजूर है वही होता है। एक वाकया ऐसा हो गया,
1: जी
0: एक फिल्म बन रही थी ब्रिज सदाना साहब की। ब्रिज सदाना साहब काफी बड़े प्रोड्यूसर डायरेक्टर रह चुके हैं,
1: बिल्कुल
0: विक्टोरिया लंबर 203 और बड़ी बड़ी फिल्में बनाई हैं उन्होंने, कमल सदाना के पिताजी। ब्रिज सदाना साहब जो है वो एक फिल्म बना रहे थे बॉम्बे 405।
2: આકાશવાણી સમાચાર, ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી અને વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વમાં હિંસાના યુગનો અંત લાવીને તેને તકના કેન્દ્રમાં પરિવર્તિત કરાયો. યુપીએસસીએ પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે. અને ભારતીય ખેલાડી જેસ્મિન લેમ્બોરિયા મુકેબાજીમાં મહિલાઓની 57 કિલો વજન વર્ગમાં વિશ્વમાં નંબર 1 બન્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાના આયોજનને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લોકોનું સ્વાગત કર્યું. તેમણે આ સ્પર્ધાથી યોગને રમતગમતમાં વિશ્વમાં નવી ઓળખ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજે આ 5 દિવસની સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.
3: અમદાવાદનો એક્કા એરિના આજથી શરૂ થયેલી પહેલી વિશ્વ યોગાસનશિપ ચેમ્પિયન સાથે એક મોટા ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બન્યું છે. આ વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા, ઘાના, કેન્યા અને મલેશિયા સહિત 60 દેશોના 400થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. યજમાન ભારતે પણ સબ જુનિયરથી લઈને સિનિયર માસ્ટર્સ સુધીની 6 વય જૂથમાં સ્પર્ધા કરવા માટે પોતાની 122 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સ સાથે વાતચીત કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી અને ઉર્જા, વેપાર, રોકાણ, આરોગ્ય સંભાળ અને ઓટોમોબાઈલ સહિત અન્ય ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધ્યા. વાતચીત પછી મીડિયાને સંબોધતા સચિવ પૂર્વ રુદ્રેન્દ્ર ટંડેને જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે આજની ચર્ચા બંને દેશો વચ્ચે ઉર્જા ભાગીદારી બનાવવા પર કેન્દ્રિત હતી, કારણ કે વેન્ઝુએલાના ઉર્જા ક્ષેત્ર મૂળભૂત પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે.
4: આર્થિક સહયોગ કો સિર્ફ ઉર્જા ક્ષેત્ર તક સીમિત ના રખકર ખનન, પશુપાલન, પરિવહન, કૃષિ ઉપકરણ, ઓટોમોબાઈલ ઓર દવા ઉદ્યોગ જૈસે ક્ષેત્રો તક વિસ્તારિત કરને પર ચર્ચા હુઈ. ચર્ચા કા ઉદ્દેશ્ય એસે અવસર ઓર તરીકે તલાશના હૈ જિનસે ભારતીય કંપનિયા વેનેઝુએલા કે બાજાર મે સફળતાપૂર્વક અપના કારોબાર બઢા સકે.
5: કેન એન્ટર ધ વેનેઝુએલન માર્કેટ સક્સેસફુલી.
2: વાતચીત દરમિયાન નેતાઓએ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું. બંને પક્ષોએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને વૈશ્વિક દક્ષિણના હિતોને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે પૂર્વોત્તરમાં હિંસાના યુગનો અંત લાવ્યો છે અને આ પ્રદેશને સંઘર્ષના કેન્દ્રમાંથી તકોના કેન્દ્રમાં પરિવર્તિત કર્યો છે. પૂર્વોત્તર પરિષદના 73મા પૂર્ણ સત્રમાં હાજરી આપ્યા બાદ આજે સોશિયલ મીડિયા સંદેશમાં ગૃહમંત્રીએ કહ્યું કે પૂર્વોત્તર પરિષદ પ્રદેશના વિકાસ માટે એક વ્યૂહાત્મક આયોજન સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે, લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી રહી છે અને સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે. સત્રમાં હાજરી આપનારા પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે બધા નેતાઓ મજબૂત અને વધુ સમૃદ્ધ પૂર્વોત્તર બનાવવાના તેમના સંકલ્પમાં એક થયા છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે નવી દિલ્હીમાં કાર્યકારી કાર્યક્ષમતા વધારવા માટે ફિલ્ડ કમાન્ડરોની નાણાકીય શક્તિઓને બમણી કરવાને મંજૂરી આપી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાં 1,25,000 કરોડ રૂપિયાથી વધુની ખરીદીને સરળ બનાવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે નાણાકીય શક્તિઓમાં 100% સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને કેટલાક કિસ્સાઓમાં બમણાથી પણ વધુ. મંત્રાલયે જણાવ્યું હતું કે આનાથી ફિલ્ડ કમાન્ડરોની કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સૂચિત સુધારેલા સંરક્ષણ પ્રાપ્તિ માર્ગદર્શિકા સાથે જોડાયેલા નાણાકીય સત્તાઓનું હાલનું સુધારેલું પ્રતિનિધિમંડળ સંરક્ષણ ખરીદીને વેગ આપશે અને સંરક્ષણ દળોને સંસાધનોની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે. સ્ટીલ મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે દેશના સ્ટીલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ ચાલુ રાખી છે. મંત્રાલય અનુસાર મે મહિનામાં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન 2.9% વધીને 14.2 મિલિયન ટન થયું છે. ફિનિશ સ્ટીલનો વપરાશ 9% વધીને 14.3 મિલિયન ટન થયો છે. વેપાર ક્ષેત્રમાં પણ વૃદ્ધિ જોવા મળી છે. મે મહિનામાં સ્ટીલની આયાત પાછલા વર્ષ કરતાં 62.5% વધુ હતી. નિકાસમાં પણ આશરે 30% વધારો થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતનો સ્ટીલ ઉદ્યોગ આગળ જતા મજબૂત વૃદ્ધિ માટે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આજે વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકારી ઇમારતો પર છત પર સૌર ઉર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી જોશીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આશરે 80% લક્ષ્ય પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે દેશભરમાં 53,000થી વધુ સરકારી ઇમારતો પર સૌર ઉર્જા પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવી છે, જેની કુલ ક્ષમતા 855 મેગાવોટ છે. શ્રી જોશીએ જણાવ્યું હતું કે ભારતે નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ કરી છે અને બિન અશ્મિભૂત ઇંધણ ઉત્પાદન ક્ષમતાના વિશ્વના અગ્રણી ઉત્પાદકોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે. તેઓ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાના 2 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શ્રી જોશીએ વોટ્સએપ ચેટબોટ સંતોષ અને પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાનો લોગો પણ લોન્ચ કર્યો હતો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી NRFના સહયોગથી વિકસાવવામાં આવેલા એક નવા ડિજિટલ પોર્ટલની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતના સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે. તમામ વિજ્ઞાન મંત્રાલયોની સંયુક્ત સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ પોર્ટલ સંશોધકો, વિદ્યાર્થીઓ અને નવીનતાઓને પેટન્ટ ફાઇલિંગ, સંશોધન પેપર લેખન અને વૈજ્ઞાનિક લેખનમાં તાલીમ અને સહાય પૂરી પાડશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નવી દિલ્હીમાં મારુતિ સુઝુકી દ્વારા ભારતનું પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ પેસેન્જર વાન લોન્ચ કર્યું. ફ્લેક્સ ફ્યુઅલ વાનો E20થી E100 સુધીના ઇથેનોલ પેટ્રોલ મિશ્રણોની શ્રેણી પર કાર્ય કરી શકે છે. લોન્ચ સમયે બોલતા મંત્રીએ કહ્યું કે પેસેન્જર વાહન સેગમેન્ટમાં ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજીનો પ્રવેશ ફક્ત ઉત્પાદન લોન્ચ નથી, પરંતુ દેશના ઉર્જા સંક્રમણમાં એક નવી પ્રકરણની શરૂઆત છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમ રજૂ કરી છે. કમિશને તાજેતરમાં યોજાયેલી સિવિલ સર્વિસીસ પરીક્ષા અને ભારતીય વન સેવા પરીક્ષા 2026માં આ ટેકનોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. આ પહેલ વિશે બોલતા UPSCના ચેરમેન ડોક્ટર અજયકુમારે જણાવ્યું હતું કે નકલમુક્ત પરીક્ષાઓ સુનિશ્ચિત કરવા માટે કમિશન દ્વારા લેવામાં આવેલું આ એક નવું પગલું છે.
1: સર્વોચ્ચ અદાલતે અદાલતમાં કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવા અંગેનો મુસદ્દો બહાર પાડ્યો છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ ન્યાયિક પરિણામ ફક્ત એઆઈ જનરેટેડ વિશ્લેષણ અથવા અલ્ગોરિધમ નિર્ણય લેવા પર આધારિત ન હોઈ શકે. આ મહિનાની 20મી તારીખ સુધી જાહેર ટિપ્પણીઓ આમ

કરવામાં આવી છે. સરકારે આજે વર્ષ 2026 માટે 29માં રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પુરસ્કારોની જાહેરાત કરી છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું હતું કે ઈ ગવર્નન્સ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારાઓ કુલ 17 પુરસ્કારો આપવામાં આવશે. આમાં 10 સુવર્ણ એવોર્ડ, 6 રજત એવોર્ડ અને 1 જ્યુરી એવોર્ડનો સમાવેશ થાય છે. ભારતે તાજેતરની વર્લ્ડ બોક્સિંગ રેન્કિંગમાં પોતાની મજબૂત હાજરી જાળવી રાખી છે. જેસ્મિન લેમ્બોરિયા મહિલા 57 કિલોગ્રામ વર્ગમાં વિશ્વ નંબર 1 પર પહોંચી ગયા છે, જ્યારે એશિયન ચેમ્પિયનશીપમાં પ્રિયા દંદાસ 60 કિગ્રાસ વર્ગમાં અને વિશ્વનાથ સુરેશ 50 કિગ્રા વર્ગમાં પોતપોતાની શ્રેણીમાં ટોચમાં 3માં સ્થાન મેળવ્યું છે. ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં ભારતીય જોડી એમઆર અર્જુન અને હરિહરન અમસાકોરોનન જકાર્તામાં પુરૂષ વિશ્વ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતીય જોડી આજે મલેશિયન જોડી એરોન તાઈ અને કાંગ ખાઈઝિંગને 16-21, 21-15 અને 21-19થી હરાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં યોજાયેલી પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી અને વેન્ઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ પરિક્ષેત્રની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઉત્તર પૂર્વમાં હિંસાના યુગનો અંત લાવીને તેને તકમાં કેન્દ્રમાં પરિવર્તિત કરાયો. અને ભારતીય ખેલાડી જેસ્મિન લેમ્બોરિયા મુક્કેબાજીમાં મહિલાઓની 57 કિલો વજન વર્ગમાં વિશ્વમાં નંબર 1 બન્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી આવતીકાલે સુરત અને દમણના પ્રવાસે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારના નામ જાહેર. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. અને રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં પહેલી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાના આયોજનને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. આ સ્પર્ધાના ઉદઘાટન સમારોહને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ લોકોનું સ્વાગત કર્યું. તેમણે આ સ્પર્ધાથી યોગને રમતગમતમાં વિશ્વમાં નવી ઓળખ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: के इस प्रस्ताव को समर्थन किया. साथियों, योगासन स्पोर्ट्स का एक और पक्ष है. हम जानते हैं कि हर बड़ा स्पोर्ट अपने साथ एक पूरा इकोसिस्टम लेकर आता है. ये रोजगार के नए अवसर पैदा करता है. इसलिए जैसे जैसे योगासना स्पोर्ट्स का विस्तार होगा, वैसे वैसे इससे जुड़ी नई संभावनाएं भी बढ़ेगी. ये खिलाड़ियों के लिए नई कैरियर अपॉर्चुनिटीज लेकर आएगा. यह ट्रेनर्स, स्पोर्ट्स साइंटिस्ट, रिसर्चर्स और इवेंट मैनेजर्स के लिए भी नए अवसर बनाएगा.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આજે આ 5 દિવસની સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો.
2: અમદાવાદનું એક્કા એરીના આજથી શરૂ થયેલી પહેલી વિશ્વ યોગાસનશીપ ચેમ્પિયન સાથે એક મોટા ઐતિહાસિક પરિવર્તનનું સાક્ષી બન્યું છે. આ વૈશ્વિક સ્પર્ધામાં અમેરિકા, ઘાના, કેન્યા અને મલેશિયા સહિત 60 દેશોના 400થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. યજમાન ભારતે પણ સબ જુનિયરથી લઈને સિનિયર માસ્ટર સુધીની 6 વય જૂથમાં સ્પર્ધા કરવા માટે પોતાની 122 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતારી છે. આ રમતને પૂર્ણપણે પારદર્શક બનાવવા માટે આ વખતે વૈશ્વિક સ્તરે પહેલીવાર અદ્યતન ઇલેક્ટ્રોનિક સ્કોરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેથી દરેક આસન, સંતુલન અને ગતિનું સચોટ મૂલ્યાંકન કરી શકાય. આયોજન યોગાસનને આધ્યાત્મિક સુખાકારીથી સાથે સાથે ઓલિમ્પિકની દિશામાં એક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવા માટેનો એક મોટો પ્રયાસ છે. અપર્ણા ખુંડ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલના સુરત અને દમણના પ્રવાસને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. શ્રી મોદી સુરતમાં અંદાજે 18,800 કરોડ રૂપિયાની વિવિધ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
3: પ્રધાનમંત્રી આવતીકાલે બપોરે સુરતના હજીરામાં ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરી તથા માળખાકીય સુવિધાની સમીક્ષા કરશે. ત્યારબાદ બપોરે તેઓ 18,000 કરોડ રૂપિયાથી વધુની પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ જાહેરસભાને સંબોધશે. શ્રી મોદી સુરતમાં 200 પથારીની ECICની હોસ્પિટલનું પણ ઉદઘાટન કરશે. ત્યારબાદ શ્રી મોદી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નમો વિમાન મથકના ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરશે, તેમજ નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પણ

0: રાજ્યમાં ખાલી થનારી રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપ દ્વારા 4 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. સત્તાવાર યાદી મુજબ રાજુ શુક્લા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કંજારિયા રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હશે. ઉમેદવારો આગામી 8 તારીખ સુધી ઉમેદવારીપત્ર ભરી શકશે, તેમજ 11 તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે, જ્યારે 18 તારીખે મતદાન અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, નરહરિ અમીન, રમીલા બારા અને શક્તિસિંહ ગોહિલની આગામી 21 જૂને મુદત પૂર્ણ થઈ રહી છે, તેને કારણે 4 બેઠક ખાલી થશે. રાજ્યભરમાં પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગેરકાયદે ઘૂસણખોરીનો એક જ જવાબ એ રાજ્ય પોલીસનો સંદેશ સ્પષ્ટ છે. સત્તાવાર યાદી મુજબ બાંગ્લાદેશના નંબરો સાથે વાતચીત કરી હોય એવા ભારતીય મોબાઇલ નંબરોનો ડેટાબેઝ તૈયાર કરી 6,200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશના નાગરિકોના ડેટાબેઝની મદદથી ગેરકાયદેસર નેટવર્કને તોડવા જમીની કાર્યવાહી શરૂ કરાઈ છે. આગામી સમયમાં આ ઓપરેશન હેઠળ રાજ્યના તમામ ક્ષેત્ર અને ચારેય વિસ્તારમાં યથાવત રહેશે, તેમજ ગેરકાયદે રહેતા દરેક લોકોને શોધીને ડિપોર્ટ એટલે કે પરત મોકલાશે. મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ વિવિધ વોર્ડ, અગ્નિસુરક્ષા ખંડ અને દવાઓના જથ્થા સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. સાથે તેમણે દર્દીઓ સાથે સંવાદ કરી સારવારની ગુણવત્તા અને સુવિધાઓ અંગે પ્રતિભાવ મેળવ્યો.
1: જિલ્લાના વિવિધ પેશન્ટ્સ અહીંયા આવે છે અને વિવિધ સમસ્યાઓ સાથે આવે છે. એમના સાથે પણ વાર્તાલાપ કરીને એમના જે ઇશ્યુઝ છે જાણવાના પ્રયત્નો કર્યા. જે સિવિલની ટીમ છે બધા જ ખૂબ કન્સ્ટ્રેન્ટ્સના વચ્ચે કામ કરી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ છે, છતાં એ પોતાનું બેસ્ટ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. હજુ પણ ઇમ્પ્રુવમેન્ટની અમુક જગ્યાએ આવશ્યકતાઓ છે, જેના માટે અમુક સૂચનો કરવામાં આવ્યા છે. ધીમે ધીમે સર્વિસીસનું સ્તર વધે એના માટે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પોલીસની કચ્છ સરહદ રેન્જનું વિભાજન કરીને નવી બનાસકાંઠા રેન્જની રચના કરવામાં આવી છે, જ્યારે તેનું મુખ્ય મથક પાલનપુર રહેશે. વિશાળ બહુલોકી વિસ્તાર અને આંતરરાષ્ટ્રીય સરહદને ધ્યાને રાખીને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય કરાયો છે. તે મુજબ બનાસકાંઠા, પાલનપુર, પાટણ અને વાવથરા જિલ્લાઓને અલગ કરી આ રેન્જ બનાવાઈ છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત રાજ્યને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ યોજના અંતર્ગત નેશનલ પોર્ટલ પર સૌથી વધુ ગ્રાહક અરજીઓ, સૌથી વધુ રૂપટોપ સોલાર સ્થાપનાઓનું કમિશનિંગ, ડિસ્કોમ દ્વારા સૌથી વધુ નિરીક્ષણ પૂર્ણ, સૌથી વધુ વેન્ડર નોંધણી સહિતની શ્રેણીઓમાં મંથ ઓફ સોલાર મે 2026 હેઠળ ગુજરાતને આ પુરસ્કાર અપાયો. સાથે જ બી શ્રેણીના રાજ્યોની ચારેય શ્રેણીમાં પણ ગુજરાત પ્રથમ ક્રમાંકે રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનામાં 2 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે નવી દિલ્હીના અટલ અક્ષય ઉર્જા ભવન ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સમારોહમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીના હસ્તે આ પુરસ્કારો એનાયત કરાયા. ગુજરાત વતી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના નિદેશક શાલિની અગ્રવાલે આ પુરસ્કારો સ્વીકાર્યા. રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી છે. દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા પણ નહીવત છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કે આગામી સમયમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા વચ્ચે કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.
2: अहमदाबाद के लिए मेरे लिए कई रहेगा, जनरली क्लाउडी स्काई रहने का पूर्वानुमान दिया गया है. हल्का से मध्यम बरसात का संभावना भी रहेगा, उसके साथ मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना है. और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है. अधिकतम तापमान का स्थिति रहेगा सप्ताह में 7 दिन में कोई बड़ा बदलाव नहीं रहेगा अधिकतम तापमान में. कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पवन चलने का स्थिति रहेगा.
0: રાજ્યમાં આગામી 7 તારીખે ગુજરાત જાહેર સેવા આયોગ GPSCની સંયુક્ત પ્રાથમિક પરીક્ષા યોજાશે. તમામ પરીક્ષા કેન્દ્ર પર દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સંવેદનશીલ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે લિફ્ટ, ભોંયતળીએ બેઠક, વ્હીલચેર અને દિવ્યાંગ મિત્રો જેવી સુવિધા અપાશે. ઉલ્લેખનીય છે કે 11:45 થી 12 વાગ્યા સુધી યોજાનારી પરીક્ષા માટે 826 દિવ્યાંગ સહિત કુલ 75,487 ઉમેદવાર નોંધાયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદમાં 1લી વિશ્વ યોગાસન રમતગમત સ્પર્ધાનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સ્પર્ધાને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી. પ્રધાનમંત્રી આવતીકાલે સુરત અને દમણના પ્રવાસે 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજ્યસભાની 4 બેઠકની ચૂંટણી માટે ભાજપના 4 ઉમેદવારના નામ જાહેર. રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 501 નાગરિકની ધરપકડ. ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ પોલીસની કાર્યવાહી. ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત 5

0: રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા. રાજ્યમાં આગામી 7 દિવસ અનેક વિસ્તારમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
1: અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. પ્રસ્તુત છે આપકે લીએ કાર્યક્રમ.

આપ સુન રહે થે કાર્યક્રમ રંગ તરંગ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55. ત્યાં સુધી સીમાને અનુમતિ આપો. શુભરાત્રી. જય હિન્દ.